આ ભજન સાથે જ શ્રોતા મિત્રો, ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયાનુસાર અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે, એટલે કે સમય થવા જઈ રહ્યો છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

नमस्कार श्रोता मित्रों, 354.6 दशांश मीटर अर्थात 846 किलोहर्ट्ज पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે ગુરુવાર, અષાઢા દિનાંક 4, શક સંવત 1948, જેઠ સુદ 11, વિક્રમ સંવત 2082, તારીખ 25 જૂન 2026. અત્યારે સવારના 5:53:47 થઈ છે. અમારી આજની પ્રથમ સભાનો શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

0: શ્રોતા મિત્રો, શરણાઈની સુરાવલી બાદ હવે સાંભળીએ અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જેમાં આજનો વિષય છે યોગ, વક્તા છે બુદ્ધિધન ત્રિવેદી. 6:35 શ્રીરામચરિત માનસ ગાન, 6:45 જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા, 7:00 સદાબહાર ગીત, 7:20 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 7:55 એક દેશભક્તિ ગીત, 8:30 એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે 9:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 10:02 આદિવાસી મિત્રો માટેનો કાર્યક્રમ આદિજાતિ માટે, 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીતમાં સાંભળશો સૌમિલ મુનશી અને શ્યામલ મુનશીને, 11:02 ગેરફિલ્મી હિન્દી ગીતો, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીતમાં સાંભળશો પ્રફુલ દવેને, 1:30 ફોજી દોસ્તો માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. અમારી દ્વિતીય સભાની શરૂઆતમાં સાંજે 5:10 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત. શ્રોતા મિત્રો, 6:30 માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપ 2026નો હિન્દી અને અંગ્રેજી ભાષામાં નજરે દેખ્યો અહેવાલ રમતના અંત સુધી અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. તો મિત્રો, આથી અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા, અને હવે સાંભળીએ સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને સાથે જ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પડવાની શક્યતા પણ છે, જ્યારે આજનું મહત્તમ તાપમાન 40°C રહે તેવી શક્યતા છે. ગઈકાલનું મહત્તમ તાપમાન 40.4°C નોંધાયું, જે સામાન્ય કરતાં 2.5°C વધુ રહ્યું. ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29.2°C નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6°C વધુ રહ્યું. આજે સવારે 5:30 તાપમાન 30.4°C નોંધાયું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 65% નોંધાયું. આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરા થયા. હવામાન સમાચાર અને અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત.
1: નમસ્કાર, आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार बल. प्रधानमंत्री नरेंद्र मोदी ने कल नई दिल्ली में प्रगति की 52वीं बैठक की अध्यक्षता की. बैठक में सड़क, बिजली, औद्योगिक गलियारे और मेट्रो रेल क्षेत्रों की लगभग 30,000 करोड़ रुपए की 4 प्रमुख बुनियादी ढांचा परियोजनाओं की समीक्षा की गई. बैठक में टीबी मुक्त भारत अभियान की भी समीक्षा की गई. प्रधानमंत्री ने तपेदिक उन्मूलन के लिए AI के उपयोग पर बल दिया तथा NCC कैडेटों और माय भारत स्वयंसेवकों को जन जागरूकता अभियान से जोड़ने का सुझाव दिया. श्री मोदी ने साइबर अपराध और डिजिटल गिरफ्तारी से जुड़ी शिकायतों की भी समीक्षा की. उन्होंने साइबर धोखाधड़ी की रोकथाम, शिकायतों के त्वरित निपटारे और एजेंसियों के बीच बेहतर समन्वय पर जोर देते हुए राज्यों से E0 FIR व्यवस्था लागू करने की दिशा में कार्य करने का आह्वान किया. प्रधानमंत्री मोदी ने आर्मेनिया के प्रधानमंत्री निकोल पाशिन्यान और उनकी पार्टी को हाल ही में हुए संसदीय चुनावों में जीत पर बधाई दी है. कल दोनों नेताओं के बीच टेलीफोन पर बातचीत हुई. प्रधानमंत्री मोदी ने पश्चिम एशिया की हालिया परिस्थितियों के बीच ईरान में फंसे भारतीय नागरिकों की निकासी में सहयोग के लिए आर्मेनिया का आभार व्यक्त किया. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल आज 3 दिन के आधिकारिक यात्रा पर ब्रिटेन जा रहे हैं. वाणिज्य और उद्योग मंत्रालय ने बताया कि यह यात्रा 15 जुलाई को भारत ब्रिटेन के बीच हुए ऐतिहासिक व्यापक आर्थिक और व्यापार समझौते तथा उससे संबंधित दोहरे अंशदान समझौते के लागू होने से पहले हो रही है. इस दौरान श्री गोयल ब्रिटेन के व्यापार और वाणिज्य राज्य सचिव पीटर काइल के साथ उच्च स्तरीय द्विपक्षीय बैठक करेंगे.

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ મન્નાડેના સ્વરમાં પ્રેમાનંદની રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું ગંગા સતીનું ભજન ઇન્દિરા શ્રીમાણીના સ્વરમાં, અને હવે સાંભળીએ મીરાબાઈનું ભજન ઇસ્માઇલ વાલેરાના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં સુંદરમની રચના. અને હવે સાંભળીએ મીરાબાઈનું ભજન, મીરાબેન ભીલના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાંતકાલીન ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે યોગ. વક્તા બુદ્ધિધન ત્રિવેદી.
1: સુપ્રભાતમ. યોગ મિત્રો, આપણે ભક્તિ, જ્ઞાન, અતિમનસ, પ્રાયશ્ચિત અને યોગ આવા શબ્દોને એનો ભાવ સમજ્યા સિવાય અતિ અઘરા ગણી કંટાળી જઈએ છીએ, છોડી દઈએ છીએ. પરંતુ આ શબ્દો એને ભાવથી અને ઉદાહરણથી, સ્વજન આચરણથી અને ગુરુઓના અનુકરણથી જોઈએ તો અતિ સરળ છે. એ રીતે યોગ પણ એટલો જ સરળ છે. આપણે માથું જમીનમાં ઘાલી, પગ બહાર રાખનાર અને આજુબાજુ જવારા વાવનારને અનેક વખત જોઈએ છીએ અને તેથી જ એમ માનીએ છીએ કે આ વસ્તુ અઘરી છે. એક ઉદાહરણ લઈએ. કબીરજીના દાદા ગુજરી ગયા. તેમના પિતાએ એમના શ્રાદ્ધ વખતે તપેલી લઈ દૂધ લેવા મોકલ્યા. લાંબો સમય સુધી આવ્યા નહીં, તેથી તેમના કાકાને તેમની ભાળ કરવા મોકલ્યા. રસ્તામાં કબીરજી તો એક મરેલી ગાય પાસે બેઠા હતા અને ચિંતન કરતા હતા. કાકાએ પૂછ્યું, અલ્યા, તું તો મરેલી ગાયને જોઈને એમ બેસી કેમ રહ્યો છે? દૂધ લેવા આવ્યો છે ને? કાકા, હું તો આ મરેલી ગાયને જોઈને એમ વિચારું છું કે જો

0: મરેલી ગાય મને દૂધ ના આપવાની હોય તો મરેલા દાદાને દૂધ કેવી રીતે પીવડાવીએ? આમ કબીરજીનું ચિંતન એ મોટો યોગ છે. ગીતા એ યોગશાસ્ત્ર છે. તેમાં કૃષ્ણ અર્જુનને વારંવાર કહે છે કે યોગસ્થ થઈને તું કર્મ કર, સમત્વમ યોગ ઉચ્યતે. આમ યોગ શબ્દ એ સમાજમાં સદબુદ્ધિથી, સમર્પણથી, ખાતા પીતા, ઉઠતા બેસતા, નોકરી ધંધો કરતા, અરે ભાઈ 24 કલાક પણ થઈ શકે. એકવાર એ યોગ કરતા એક મુમુક્ષુએ એને ગુરુને પૂછ્યું, કેન આઈ સ્મોક વાઇલ યોગ ઇઝ ઇન માય પ્રેક્ટિસ? ગુરુ સહિત નો. અગેન ધ મુમુક્ષુ આસ્ક, કેન આઈ પ્રેક્ટિસ યોગ વાઇલ આઈ એમ સ્મોકિંગ? ગુરુએ હા પાડી. યોગ એક કર્મમય હોય, એટલે કે યોગ કર્મસુ કૌશલમ, ચિત્તવૃત્તિની એકાગ્રતા, એનું નામ યોગ. એટલે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે કર્મસુ કૌશલમ, તે આપોઆપ થઈ જાય. આમ માત્ર સંપૂર્ણ ભાવથી, સમર્પણથી કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ થઈ શકે છે. એ ત્રણેય સાથે હોવા અનિવાર્ય છે. કારણ કે જ્ઞાન માણસને વેદાંતિ બનાવી દે, ભક્તિ વેવલો બનાવી દે, અને કર્મયોગ માત્ર પોટલા ઉચકાવે. ના, આ ત્રણેય સાથે હોય તો જ પૂર્ણ યોગ થાય છે. પ્રભુ તરફ અભિમુખ થતા કેટલાક લોકો જ્ઞાન અને ભક્તિ સિવાય માત્ર કર્મ કરીને જ અમે યોગ કરીએ છીએ એવું કહે છે. યોગના બે માર્ગ, તપસ્યાનો અને સમર્પણનો, એવું શ્રી માતાજી પેરિસથી પોંડિચેરીવાળા એમણે બતાવ્યા છે. આત્મસમર્પણ એટલે કે કમ્પ્લીટ સરેન્ડર સિવાય યોગ સિદ્ધિ થતી નથી. હું પ્રભુનો સેવક છું, મેં મારી જાતે સંપૂર્ણપણે ભગવાનને સોંપી દીધી છે, અને આ પ્રયત્નો દિવ્ય જીવનની અનુભૂતિ કરવા માટે જ છે. આ યોગનું પ્રથમ પગથિયું છે. પૂર્ણ યોગમાં ઝીણામાં ઝીણી વિગત સાથે સમગ્ર જીવનને રૂપાંતરિત કરવાનું છે. આ રીતે યોગ એટલે સરવાળો, એમ આપણે ગણિતમાં પણ કહીએ છીએ ને, અને એ રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મનો સરવાળો આપણા જીવન આચરણમાં આવે તેવો યોગ સમજીને આપણે પ્રાર્થના સાથે નમસ્તે.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો યોગ. વક્તા હતા બુદ્ધિદાન ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર છે શ્રીકાંત પરગાંવકર. સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

श्रोता मित्रो, हमणां आप सांभळी रह्या हता श्री रामचरित मानस गान। आजना भागना गायक कलाकार हता श्रीकांत परगावकर, संगीत नियोजक हता सतीश भाटिया। प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा केन्द्र परथी करवामां आव्युं। અને હવે રજૂ કરીએ છીએ જૂની હિન્દી ફિલ્મી ગીતોનું કાર્યક્રમ સુરસરિતા। કાર્યક્રમના આરંભે સાંભળીએ સીમા ફિલ્મનું આ ગીત, મન્નાડે અને સાથીઓના સ્વરમાં। ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન।

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ.

0: અમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
1: વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ ગુલઝારની રચનાને વસંત દેસાઈના સંગીતની સાથે. ફિલ્મનું નામ ગુડ્ડી, ગાયક કલાકાર વાણી જયરામ અને સાથીઓ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
3: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
4: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
3: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી 420 ફિલ્મનું આ ગીત. લતા મંગેશકર અને મન્ના ડેના યુગલ સ્વરમાં, ગીતકાર હતા શૈલેન્દ્ર, સંગીતકાર હતા શંકર જયકિશન. અને આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું. ગઈકાલે રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના શીથોલ ખાતે શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ આરબી વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મહેસાણા જિલ્લાના અર્બુદાનગર, મેવ, ધાંધુસણ અને પઢારિયા ખાતે પ્રભારી સચિવ જે રંજીતકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઉંબોરા અને ખેરોજ ખાતે રાજ્યકક્ષા મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપસચિવ રત્નેશ શાહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લામાં વેડજ, સારોદ

0: અને ઉમરા ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવેણની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ અને નર્મદા જિલ્લામાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાની મોટી રાવલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી દ્વારા 3,28,00,000થી વધુ રકમના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ નાણાં દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. જે યાત્રાધામોના વિકાસ માટે નાણાં ફાળવણીની જાહેરાત કરાઈ છે તેમાં વલસાડના કોસંબા ખાતેના અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના ભોયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીર્ણોદ્ધાર, બોરવેલ, કોટાસ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રિફિકેશન સહિતના વિવિધ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરના માં કોઈ આધાર પુરાવા વગર પિકઅપ વાહનમાં આશરે 300 કટ્ટા લઈ જવાતા હોવાની માહિતી બાદ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ થઈ રહી હોવાની અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ માહિતી આપી હતી.
1: નાલાની અંદર ગુજરાત સરકારના 45 બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે 10 કિલોની 100 બોરીઓ, સત્વ આટા 10 કિલોની 5 બોરીઓ મળી આવે છે. ગાડીના ડ્રાઈવર શાહરૂખ ખારુસા દીવાન પૂછપરછ કરતા તેઓ એવું જણાવેલ કે આ જે આટાની બોરીઓ છે એ તેઓ મહીસાગર જિલ્લાના વિપુર ખાતે આવેલ, વિપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉન માંથી લઈ આવેલ છે. તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગરમાં 2 ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંનેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ક્લાસમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપી સૂચના આપી વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાંઓ લેવા અંગે કડક સૂચના અપાઈ હોવાનું ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.
2: માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને AMC સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં NOC ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બાકી NOC હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે. એક લીમડા લાઇનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમયા ક્લાસીસમાં. બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું. જ્યાં જ્યાં NOC નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું.
0: અમદાવાદમાં પણ ફાયર સ્ટેશનો દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સુવિધાઓ અંગેની સઘન તપાસ કરાઈ હતી. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3 તથા મધ્ય ઝોનમાં 2 જેટલી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય શૈક્ષણિક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે નારણપુરા વિસ્તારમાં એક કથિત ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રાજસ્થાનમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 મોબાઈલ ફોન, 40 ડેબિટ કાર્ડ, 20 સિમ કાર્ડ, 1 લેપટોપ અને 1 રાઉટર જપ્ત કર્યા હોવાની શહેરના ઝોન 1ના DCB ડોક્ટર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
3: नारायणपुरा पुलिस स्टेशन इलाके में ऑनलाइन गेमिंग की पर्दाफाश हुआ है, उसमें पुलिस के रेड के दौरान 5 आरोपी पकड़े गए हैं। उनके पास से 17 मोबाइल, 40 बैंक के डेबिट कार्ड, 20 सिम कार्ड बरामद हुए, साथ में एक लैपटॉप और राउटर भी पकड़ा गया है। ये लोग रेडी अन्ना नाम की वेबसाइट से कस्टमर को ऑनलाइन ट्रेडिंग

0: एंड ऑनलाइन गेमिंग में फंसा दिए थे। उसके बाद जो रकम आती थी उनके अकाउंट में, 40 डेबिट कार्ड वाले बैंक अकाउंट है उसमें ये लोग रखते थे, बाद में कैश विड्रॉल करते थे।
1: दी इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटन्ट्स ऑफ इंडिया દ્વારા સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સમાવેશ થયો છે. મોક્ષ રાઠોડનો 5મો અને સ્તુતિ ગોયન્કાનો 10મો રેન્ક આવ્યો હોવાનું આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના ચેરમેન રિંકેશ શાહે જણાવ્યું હતું.
2: ગ્રુપ 1 જે અપીયર કર્યું હતું એવા 1386 સ્ટુડન્ટે માત્ર ગ્રુપ 1ની એક્ઝામ આપી હતી, એમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે કે 9.09%. માત્ર ગ્રુપ 2ની એક્ઝામ આપી હોય એવા 831 સ્ટુડન્ટ હતા, જેમાં 182 સ્ટુડન્ટ એ પાસ કર્યું છે, એટલે કે ગ્રુપ 2માં 21.90% રિઝલ્ટ છે. બંને ગ્રુપ અપીયર કર્યા હોય, 3 પેપર ગ્રુપ 1ના અને 3 પેપર ગ્રુપ 2ના, એવા 993 સ્ટુડન્ટ અમદાવાદમાંથી અપીયર થયા હતા, એમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે 6.55% છે આ અમદાવાદનું રિઝલ્ટ.
1: ભાવનગર ખાતે રમાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ મધ્યપ્રદેશની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાતે મધ્યપ્રદેશની ટીમ સામે 11-2 વિજય મેળવ્યો હતો. મિઝોરમની ટીમે દાદરાનગર હવેલી દમણ દીવની ટીમને 23-0 મોટા માર્જિનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પહેલી સેમીફાઇનલ મેચ દિલ્હીની ગોલ હર્ટર્સ અને મિઝોરમની ક્લબની ટીમ વચ્ચે રમાશે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું પ્રવેશતા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના મળસ્કે 4 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3 ઇંચ કરતાં વધુ, જ્યારે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસ કામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ મનહર ઉદાસના સ્વર અને સંગીતની સાથે આસિમ રાંદેરીની રચના.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: નાના મારા પગ એ ભણવા માંડે ડગ, એ તો કેવી મસ્ત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં શૂન્ય પાલનપુરીની રચના, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા પાંચ છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેવાતીર્થ ખાતે પ્રગતિ મંચની 52મી બેઠકમાં 4 રાજ્યોમાં રોડ, ઉર્જા, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેના 4 મુખ્ય માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ, ઔદ્યોગિક વિકાસ અને જાહેર કલ્યાણને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ પ્રોજેક્ટ્સની સમીક્ષા, સમયમર્યાદા, આંતર એજન્સી સંકલન અને બાકી રહેલા મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને અવરોધો દૂર કરવા અને પ્રોજેક્ટ અમલીકરણનું નજીકથી નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન અને તેમની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે બંને દેશોના પ્રધાનમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસને પગલે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા બદલ શ્રી પશિન્યાનનો આભાર માન્યો હતો. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં 3 મુખ્ય પ્રાથમિકતાઓ, ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું, ઉર્જા પહોંચ અને સમાનતા અને ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ આ વિષયવસ્તુ દ્વારા સંચાલિત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ભારતે કહ્યું કે સહઅધ્યક્ષ તરીકે તટસ્થતા જાળવવાને બદલે પાકિસ્તાને તેના પદનો દુરુપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું.
1: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं। यह हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है, ऐसी बातें कही गईं। मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से

0: भारत का घरेलू मामला है।
1: इट हैज ऑलवेज बीन इज एंड विल रिमेन सो।
2: केंद्रीय वाणिज्य अने उद्योग मंत्री पीयूष गोयल आज ब्रिटनना लंडननी 3 दिवसनी सत्तावार मुलाकाते जवा रवाना थशे। वाणिज्य अने उद्योग मंत्रालये जणाव्युं कि आ मुलाकात आगामी महिनानी 15मी तारीखे ऐतिहासिक भारत ब्रिटेन व्यापार आर्थिक अने व्यापार करार सीईटीए अने डबल कॉन्ट्रीब्यूशन कन्वेंशन डीसीसी अमलमां आवता पहेला थई रही छे। मुलाकात दरमियान श्री गोयल ब्रિટનના વેપાર સચિવ પીટર કાયલ સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વેપાર કરારના અમલીકરણ માટેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે। બંને દેશો ડીસીસીની રૂપરેખાની સમીક્ષા પણ કરશે। મુલાકાત દરમિયાન શ્રી ગોયલ લંડનમાં ભારત વૈશ્વિક મંચના પૂર્ણ સત્રને સંબોધિત કરશે। નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ગત 22મી તારીખે દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાયાની ઘટના બાદ રનવે નિરીક્ષણને કારણે અમૃતસર પહોંચતી વખતે રોકાવાની સૂચના આપવામાં આવી હતી। ઘટનાની જાણ ન કરવા બદલ અમૃતસર ખાતે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલર અને ઓપરેટિંગ ક્રૂ સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમેરિકાની ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાદ્યો છે। બોસ્ટનમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેનિસ કેસ્પરે જણાવ્યું કે અમેરિકાનું બંધારણ રાજ્યો અને કોંગ્રેસને ચૂંટણીઓનું નિયમન કરવાનો અધિકાર આપે છે અને ટ્રમ્પની પ્રસ્તાવિત જોગવાઈઓ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે। ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના આદેશમાં મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત બનાવવા, ચૂંટણી બાદ પ્રાપ્ત પોસ્ટલ બેલેટની ગણતરી બંધ કરવા અને નિયમોનું પાલન ન કરતા રાજ્યોના ભંડોળને રોકવા જેવી જોગવાઈઓ સામેલ હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો। વેનેઝુએલામાં આજે સવારે યુમારે શહેરમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। અગાઉ સાન ફેલિપમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો। પ્રારંભિક અહેવાલો મુજબ વેનેઝુએલાના કારાકસમાં અનેક માળખા ધરાશાયી થયા છે। ભૂકંપને લઈને ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી। બીજી તરફ જાપાનમાં આજે સવારે દેશના ઉત્તર ભાગમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રિફેક્ચરના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું। જોકે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી અને જાનહાનીના અહેવાલ નથી। આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે। 25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી હતી। આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે। સાંભળીએ એક અહેવાલ।
3: आपातकाल लागू होने के बाद कार्यपालिका को व्यापक अधिकार प्राप्त हो गए और राज्यों पर केंद्र का नियंत्रण अधिक मजबूत हो गया। अभिव्यक्ति की स्वतंत्रता, शांतिपूर्ण सभा करने और देश में स्वतंत्र रूप से आवागमन करने का अधिकार पर प्रतिबंध लगा दिया गया। समाचार पत्रों पर पूर्व सेंसरशिप लागू कर दी गई। आपातकाल लागू किए जाने के 50 वर्ष पूर्ण होने के उपलक्ष्य में संस्कृति मंत्रालय आज नई दिल्ली में वर्ष भर चलने वाले कार्यक्रमों के समापन समारोह का आयोजन कर रहा है। केंद्रीय संस्कृति मंत्री गजेंद्र सिंह शेखावत इस कार्यक्रम की अध्यक्षता करेंगे। सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
2: ICC મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે માન્ચેસ્ટરના અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એમાં બાંગ્લાદેશ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે। હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે। ટીમે 3માંથી 2 મેચ જીતી છે। ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી આજથી શરૂ થશે। આ મેચ શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 10 વાગે રમાશે। ભારત એ ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે। આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનમાં નિરીક્ષણ કરશે। જાપાનમાં પત્રકારો સાથે વાત કરતા એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નિરીક્ષણની પદ્ધતિઓ, તારીખ અને સ્થળો નક્કી કરાશે। તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને ઓછું કરવાની પ્રક્રિયા એજન્સીના દેખરેખ હેઠળ કરાશે। ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે। આ કાર્યશાળાનો ઉદ્દેશ ગ્રામીણ ભારતની વિકાસની જરૂરિયાત માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉકેલો પર ચર્ચા કરવાનો છે। આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે।

0: બ્રિટનમાં કિર સ્ટાર્મર પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ લેબર પાર્ટીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ચાલુ રાખશે. શ્રી સ્ટાર્મર હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પક્ષના નવા વડાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં મુંબઈમાં થયેલા મુશળધાર વરસાદ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ફુલછાબ અને નવગુજરાત સમય લખે છે કે મુશળધાર વરસાદથી મુંબઈ પાણી પાણી, ચોમાસુ 13 દિવસ મોડું પણ ધમાકેદાર એન્ટ્રી, 12 ઇંચ વરસાદ ખાબક્યો. દિવ્યભાસ્કર લખે છે કે ગુજરાત પહોંચ્યું ચોમાસુ, 3 દિવસ પછી ગતિ પકડશે, પછી આખા દેશમાં વરસશે. અને ગુજરાત સમાચાર લખે છે કે એઆઈ ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ હિંસા વધારશે. સ્થાનિક સમાચારોમાં સલાયાથી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ ઝડપાયું. ધ્રોલ નજીક લતીપર હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર, હવે વહીવટી અધિકારી ક્લાસ 1 અને 2 માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકમાં વેચાયા અને જીએસટી અધિકારીઓની મિલીભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 8 થવા જઈ રહ્યા છે. બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8 વાગે 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

सारी सवारी। ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર, કેમ છો શ્રોતા મિત્રો? મજામાં ને? અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના બરાબર 9 વાગ્યા છે અને આપની હોસ્ટ અને દોસ્ત સાક્ષી હાજર છે આપના ફેવરિટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે। શ્રોતા મિત્રો, આજે એક એવા સંગીતકારની જન્મતિથિ છે કે જેમના ગીતો આજે પણ લોકોના કાનોમાં ગુંજી રહ્યા છે। આ સંગીતકાર માટે બોલિવૂડના અન્ય એક સંગીતકાર ખયામ એવું કહેતા હતા કે તેઓ સંગીતના બેતાજ બાદશાહ હતા। સંગીતની જેટલી વિદ્યાઓ છે તે દરેકનું તેઓ ઊંડું જ્ઞાન અને સમજ ધરાવતા હતા। મિત્રો, આ સંગીતકાર બીજું કોઈ નહીં પરંતુ મદન મોહન હતા। 25 જૂન 1924 રોજ ઇરાકના બગદાદમાં જન્મેલા આ સંગીતકારનું આખું નામ હતું મદન મોહન કોહલી। અને મિત્રો, મદન મોહને પોતાની સંગીત રચનાઓ દ્વારા શ્રોતાઓને જે ગીતો આપ્યા છે તે આજે પણ અનમોલ ખજાના સમાન છે। મિત્રો, બોમ્બે ટોકીઝ ફિલ્મ કંપનીના નિર્દેશક રાય બહાદુર ચુન્નીલાલ કોહલી એ મદન મોહનના પિતા હતા અને રાય બહાદુર ચુન્નીલાલ કોહલીએ જ ફિલ્મિસ્તાનનો પાયો નાખ્યો હતો અને નામી ફિલ્મોની સાથે ઘણા સિતારા ફિલ્માકાશને આપ્યા હતા। તેઓ એવું નહોતા ઇચ્છતા કે તેમનો પુત્ર ગ્લેમરની આ દુનિયામાં પગ મૂકે, પરંતુ ફિલ્મી દુનિયાનું આકર્ષણ મદન મોહનમાં એટલું જબરદસ્ત હતું કે તેઓ સૈનિકની નોકરી છોડીને લખનૌમાં આવેલ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાઈ ગયા। મદન મોહન વિશે કાર્યક્રમમાં આગળ પણ વાત કરીશું, પરંતુ તે પહેલા સાંભળીએ તેમના જ દ્વારા સંગીતબદ્ધ કરાયેલ અનપઢ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર રાજા મહેંદી અલી ખાન।

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
3: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા સંગીતકાર મદન મોહન વિશે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરતી વખતે માત્ર સંગીત અને રાગ રાગિણીઓનું જ જ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું, પરંતુ દેશના શાસ્ત્રીય અને સુગમ ગાયક ગાયિકાઓ, વાદકો તેમજ સંગીતકારોના સંપર્કમાં આવીને અન્ય ઘણી બધી બાબતોની સમજ પણ મેળવી હતી. ગઝલ ગાયિકા બેગમ અખ્તર અને બરકત અલી સાહેબનો તેમના પર વિશેષ પ્રભાવ પડ્યો હતો. ત્યારબાદ તક મળતા મદન મોહને જે બંદિશોની રચના કરી તેના પર બરકત અલી સાહેબનો પ્રભાવ સીધો સીધો જોવા મળી શકે છે. તેમની આ બંદિશો હતી, મેને રંગ દી આજ ચુનરિયા, જીયા લે ગયો જી મોરા સાંવરિયા અને નૈનો મેં બદરા છાય. તો ચાલો આજ ગીતને સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર મદન મોહન, ગીતકાર રાજા મહેંદી અલી ખાન, ફિલ્મનું નામ મેરા સાયા.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: अरे भाई तया सांभळ्यू, आपणे दरियामां होईए तो आ इंटरसेप्टर बोट आपणी अने देशनी रक्षा करे छे।
4: गुजरात राज्यना दरिया किनारे कुल 27 इंटरसेप्टर बोट आपणी सुरक्षा माटे दरियामां सतत पेट्रोलिंग करे छे अने आपणे पण तपास दरमियान जरूरी दस्तावेजो अने साची माहिती आपी तेमने संपूर्ण सहकार करवो जोईए। आपणने दरियामां के किनारे अजाणी बोट, व्यक्ति के शंकास्पद हिलचाल देखाय तो तरत ज 1093 पर कॉल करी मरीन पोलीसने जाण करवी जोईए। आपणी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षानी खातरी। गुजरात मरीन पोलीस द्वारा जनहितमा प्रसारित।
5: શ્રોતા મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આપ સાંભળી રહ્યા છો માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે. કાર્યક્રમમાં આપણે આજે વાત કરી રહ્યા હતા સંગીતકાર મદન મોહન વિશે. મિત્રો, મદન મોહને પોતાના સમકાલીન સંગીતકારોની વચ્ચે એક એવી ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યા હતા કે જેમને ભલે અવસર ઓછા મળ્યા, પરંતુ તેમણે જે રચનાઓ કરી એ આજે અમર છે. તેમની ગીતની રચના અને શબ્દાવલી પર હંમેશા તેઓ નજર રાખતા. તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણની સાથે ગીતોને સ્વરબદ્ધ કરતા હતા. પાર્શ્વગાયકો પ્રત્યે તેમના મનમાં હંમેશા સન્માન રહેતું અને તેઓ આત્મીયતાની સાથે તેમની પાસે ગીતો ગવડાવતા હતા. સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને તેઓ હંમેશા પોતાની બહેન માનતા હતા અને લતાજી પણ તેમને મદન ભૈયા કહીને સંબોધતા હતા. એકવાર લતાજીએ સંગીતકાર મદનમોહન માટે એવું કહ્યું હતું કે અન્ય સંગીતકારોએ મને ગીતો આપ્યા છે, પરંતુ મદન ભૈયાએ મને સંગીત આપ્યું છે. તો ચાલો હવે સાંભળીએ સુહાગન ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર મદન મોહન.

શ્રોતા મિત્રો, લતાજીને પોતાની નાની બહેન માનતા સંગીતકાર મદન મોહને લતાજીને એકવાર રક્ષાબંધન પર વચન આપતા કહ્યું હતું કે આજથી તમે તમારા ભાઈની સંગીતબદ્ધ કરેલી દરેક ફિલ્મમાં ગીત ગાશો. આટલું જ નહીં, લતાજીએ પણ ભાઈ મદન મોહને તેમને જે વચન આપ્યું હતું તેને તેમના મૃત્યુ બાદ પણ પૂર્ણ કર્યું હતું. હકીકતમાં વર્ષ 2004માં આવેલી ફિલ્મ વીરઝારામાં મદન મોહનની કમ્પોઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે ફિલ્મના તમામ ગીતો લતાજીએ ગાયા હતા. અને આ સાથે જ હંમેશાની જેમ આ ભાઈ બહેનની જોડીએ પોતાના ગીતોને અમર બનાવી દીધા. મિત્રો, વર્ષ 2005માં મદન મોહનને વીરઝારા ફિલ્મ માટે બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનો મરણોપરાંત આઈફા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તો ચાલો હવે સાંભળીએ આ જ ફિલ્મના ગીતને લતા મંગેશકર અને સોનુ નિગમના યુગલ સ્વરમાં. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર મદન મોહન.

અને શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સવારે સવારે.

આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે અને જો તમે પણ દરરોજ અવનવી માહિતી જાણવા ઇચ્છતા હોવ અને પણ સંગીતની સાથે તો દરરોજ સવારે 9 ના ટકોરે સાંભળવાનું ચૂકતા નહીં. માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે માત્ર ને માત્ર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય.

આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ સુધીર દેસાઈની રચનાને આસિદ દેસાઈના સ્વરમાં.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: નાના મારા

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ જલન માત્રીની રચનાને આસિદ દેસાઈના સ્વર સાથે.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સ્વર હેમા દેસાઈનું, રચના બેફામની.

0: છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી

દેશ ગર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના લંડનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના બચાવમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આ સમયગાળાને ભારતના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક ગણાવ્યો. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનમાં નિરીક્ષણ કરશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. શાળા પ્રવેશોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. અને આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે કાર્યક્રમ આદિજાતિ માટે.

0: આદિજાતિ માટેના આ કાર્યક્રમમાં આપ તમામ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, ડુંગરોની કુખમાંથી વહેતી નદીઓ, ગાઢ જંગલોની મગમગતી સુગંધ અને પ્રકૃતિ સાથેના અતૂટ નાતાથી વાત લઈને આજે આપની સાથે વાત કરવાના છે એક એવી આદિવાસી પ્રજાતિની કે જેઓ આદિવાસી સંસ્કૃતિ એટલે કે ધરતી અને આકાશ વચ્ચેનો સેતુ. જ્યારે આપણે વાત કરીએ છીએ ઢોળિયા આદિવાસી સમુદાયની, ત્યારે તેમનું સાહિત્ય, તેમના લોકગીતો અને તેમની જીવનશૈલી આ બધું જ પ્રકૃતિના ખોળામાં ઉછરેલું જોવા મળે છે. મિત્રો, આજે આપણે જાણીશું કેવી રીતે ઢોળિયા સાહિત્યમાં વૃક્ષો, પહાડો, પશુ પક્ષીઓ અને ઋતુઓ માત્ર એક વિષય નથી, પરંતુ તેમના અસ્તિત્વનો હિસ્સો છે. તેમની લોકકથાઓમાં ફૂલોની મહેક છે અને તેમના ભજનોમાં ધરતીનો પોકાર છે. તો ચાલો મિત્રો, આજે આપણે આદિજાતિ માટેના કાર્યક્રમમાં સાંભળીએ અરવિંદભાઈ પટેલ દ્વારા ઢોળિયા સાહિત્યમાં પ્રાકૃતિક તત્વો વિશેની આ માહિતી.
1: શ્રોતા મિત્રો નમસ્કાર. આજે આપણે આદિજાતિ માટેના કાર્યક્રમમાં આદિવાસી ઢોળિયા સાહિત્યમાં પ્રાકૃતિક તત્વોનો આસ્વાદ માણીશું. ગુજરાતમાં 29 જેટલી આદિવાસી જાતિ વસવાટ કરે છે, જેમની ભાષા, પરંપરા, સંસ્કૃતિમાં ઘણું વૈવિધ્ય છે, પણ પ્રાકૃતિક તત્વો એક સમાન છે. એવી જ 29 જાતિઓ પૈકી એક જાતિ તે ઢોળિયા જાતિ. ઢોળિયા આદિવાસીઓ મહત્તમ વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં અને દાદરાનગર હવેલી,

દમણ તથા મહારાષ્ટ્રમાં પણ વસવાટ કરે છે, જેમના કંઠોપકંઠ સાહિત્યમાં પ્રકૃતિના તત્વો સાથે જોડાણ દેખાઈ આવે છે. એમના જન્મથી લઈ મૃત્યુ સુધી હાલરડા, રમતગીતો, લગ્નગીતો, તહેવાર ગીતો, વાર્તા ગીતો, કહેવતો, ઉખાણા, નૃત્ય ગીતો, મૃત્યુ પછીની વિધિના ગીતોમાં પણ પ્રકૃતિ, પ્રકૃતિના તત્વોનો ઉલ્લેખ એક અવિભાજ્ય અંગ છે. ઢોળિયા આદિવાસીનું બાળક જોળીમાં હોય ત્યારે માં હાલરડું ગાય છે. આયતી કોલી આવે તે રમાડી જાય, મોટી કોલી આવે તે ધાવાડી જાય, વાડીમાંનો ઢેંચકો હુવાડી જાય. બાળકને શિયાળનું બચ્ચું રમાડે છે, મોટું શિયાળ ધવડાવે છે અને વાડીમાં રહેતો કાળિયોકો ઊંઘાડે છે. બાળકો ભેગા થઈ રમત રમે છે, જેમાં 1 થી 20 એકડાનું ગણિત છે. સાથે વાંદરો, બળદ, ભેંસ અને વડની વાત આવે છે. એ રમતના શબ્દ એવા છે, ઈયો ઠીયો ઠબાક ઠીયો, એ જ વાટે વાંદર ગીયો, ઝાડ પતરા લેતો ગીયો, વાંકી વલ્લી વાંકી રીત, ગોધા પાળ આંગણી નવીસ. કંઠોપકંઠ સાહિત્ય, કંઠોપકંઠ ઢોળિયા વાર્તા ગીતોમાં પણ પ્રકૃતિના તત્વોનો સમાવેશ થયો છે. તો વાર્તામાં આ રીતે છે, એક વાર્તા છે બગલા વિશેની. ઓ બગલાજી, ઓ બગલાજી, પાણી છોડ પાણી છોડ, રાજાની કુંવેર આવતી છે. બીજી એક વાર્તા છે, એ વાર્તા છે અજગર, વાંદરો અને સસલાની વાર્તા. એમાં કહેવાયું છે, લાખ બુદ્ધિ લંબાણું, કરોડ બુદ્ધિ ટીંગાણું, સસલાભાઈની એક બુદ્ધિ નહાણું તો જીવાણું. બીજી એક વાર્તા છે, એમાં એક સુથાર ચકલીને મારી નાખે છે, ત્યારે ચકલો શિયાળ, લાવરી, વિંછીની મદદ લઈ બદલો લે છે. એનું ગીત કંઈક આવું છે, લાકાડ કોચીવીને ગાલી બનાવીને દેડકા જોતરી જાય, હું થારે મારી ચકલીન મેં હું થારા મારું જાય. એક ગીતમાં તીડ, તલ, કાગડો, વડ, ગાય, ધરો, મોર અને તુવેરની વાત છે. તે ગીત કંઈક આવું છે, તીડ તીડિયામાં જાય, કાગડોળ ફૂટે, વડ પાંજરે, ગાય સિંગ મોડે, ધરો ઘટી જ જાય, મોર ભૂંડો જે રે, તોરખોરી ધણી બોડકો છે. એક વાર્તામાં બકરી અને બચ્ચાને વાઘસીથી ન ડરવાનું સમજાવે છે. તે આ રીતે કહે છે, લાંબી લાંબી દાઢી, ટૂંકા ટૂંકા પા, વાઘ આવે સિંહ આવે ઠામ ડગે ડગ. આ જ રીતે તહેવારો આપણા જીવનમાં નવો આનંદ, ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. રોજિંદા વ્યસ્ત જીવનમાંથી મુક્તિ અપાવવા માટે તહેવારો ખૂબ જ જરૂરી છે. ઢોળિયા આદિવાસી ધાર્મિક, રાષ્ટ્રીય કે ઋતુગત બધા જ તહેવારોની ઉજવણી કરે છે. ઢોળિયા આદિવાસી હોળી, દિવાળી, વાઘબારસ અને દિવાસો વિશિષ્ટ રીતે ઉજવે છે. ઢોળિયા આદિવાસીઓમાં એમ કહેવાય છે કે હોળી દિવાળીનો એક જ ભાઈ, તે દિવાસો. દિવાસાના દિવસે ઢોળિયા આદિવાસી બાળાઓ ઢીંગલો અને ઢીંગલી બનાવે છે, તેમના માટે એક તરાપો બનાવે છે. ઢીંગલા ઢીંગલાના લગ્ન થાય છે અને તે તરાપાને નદીમાં વહાવી ગીત ગાય છે. ગીત કંઈક આ પ્રમાણે છે, દરિયામાં જાજે રે મારી ઢીંગલી બાઈ, હેડે રખે નીંગતી રે મારી ઢીંગલી બાઈ, દુધડકુવા ગામના ગોવાળિયા છે પાપી રે મારી ઢીંગલી બાઈ. અને દિવાળીનો તહેવાર પણ ઢોળિયા આદિવાસીઓ વિશિષ્ટ રીતે ઉજવે છે, જેમાં મેરિયાનું એક ગીત છે, જેમાં શિયાળ, ગાય ભેંસ, બળદ, ઘોડા વગેરેનો ઉલ્લેખ છે. ગીત આ પ્રમાણે છે, વરી દી હે દિવાળી, આયતા મોટાઈ દિવાળી, દિવાળી ના મેરિયા. સાથે ગોવાળ બોલશે, ખેંક ખેંક ખેંક લ્યો. પછીની લીટી છે, ખાંડે મીંડે આવી ભરાય, ઘોડે પીડે મરી જાય, દિવાળી ના મેરિયા. હોળી વખતે નાના બાળકો, અમુક યુવાનો પણ ખરા, લાકડાની ઘોડી બનાવી ફાગ ઉઘરાવા નીકળી પડે છે અને ગાય છે, ફગવો દે ને તે માણી ઘોડી ચાવે તાય, એકાનો દે ને તો બે આ ના દે, ફગવો દે ને તે માણી ઘોડી ચાવે તાય. આમ આ રીતે આ ગીતો તહેવારોમાં છે અને તે રીતે જ ઢોળિયા આદિવાસીઓમાં હોળી પાંચમ પછી લગ્ન થતા હોય છે. લગ્નમાં 22 જેટલી વિધિઓ પૂર્ણ થાય ત્યારે લગ્ન પૂરા થયા કહેવાતા ગીતોમાં પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ વિશિષ્ટ રીતે થાય છે. લગ્ન ગીતો કંઈક આવા છે અને પ્રાકૃતિક તત્વો એમાં આવી જાય છે. વડ માટે, પાંચ પેરીઓ વડ રે માતા ભવાની, દરિયા માટે, દરિયાને કોરે ભાઈની વાંકી ખજૂરી, મરઘા માટે, મરઘો અને નદી માટે, મરઘો બોઈ લો નદીઓને પાર રે પરવર્તી ઢોલી, ગાય માટે, કાવલી ગાયના લાંબા પડાળા જીજી. ત્યારબાદ નદી માટે, નદીએ ના વાગેલો અભિભાઈ નદીએ ના.

પાગેલો. બીજું એક ગીત છે, દરિયા દીપે ભાઈ ગરુડા ચરે, ભાઈ ગરુડા ચરે. ત્યારબાદ ભાલાની વાત છે, વાઘની વાત છે. ભાલો સાંગોઈ પા વાઘ રે, નાસ રે વાઘ તને મારશે. ત્યારબાદ મહુડાનું એક ગીત છે, મારે વાડા માં મવડી મોરા રાજ રે મૈયાર. બીજું એક ગીત છે, ડુંગરમાં આવી જાય છે, બળદગાડું આવી જાય છે. ભાઈ આપણા ડુંગર માના આયકા ગાડા આવે, એ લખું. તળાવની વાત આવે છે, કોરે તળાવની મંટોડી, કોરે તળાવની મંટોડી, સ્વરાબેન કોના તે મેળવેલા જો, સ્વરાબેન કોના તો મેળવેલા જો. આ રીતે બીજા ગીતો છે, વાદળી ઉપર વાદળી બોધામ દે, મલેવાઓને સરવર સાંભળ્યા. બીજું એક ગીત છે, લીલે તે વાંસ ની વાંસળી રે, શેરી શેરી એ વાજંતી જાય, દરિયામાં આલ લીલા પાન જો, સુખ ના પવન કેવા આવે જો. ત્યારબાદ તુલસીની વાત આવે છે, તુલસીને પગલે ચાલજો ભાઈ. બીજું એક ગીત છે, એમાં કૂવા આવે છે, કારેલી આવે છે. કૂવા કાંઠે કારેલી પવન લાગે, પ્રિયા સામુ ન જોરે શરમ લાગે, શરમ લાગે નજર લાગે, મારા ભાઈ છે નાના નજર લાગે. ત્યારબાદ તો કે જમવાની વાત આવે છે, તો જમણ વિશે, તો કયા વેવાયે જમવાનો તોયરા, ઠાકોર વેવાયે જમવાનો તોયરા, આંબલીનો ખાટો ને ખટાડાનો ભાજો. એની અંદર ખાટી આંબલી એનું શાક કંઈક કહે છે, અને ખાટી ભાજી એ જ બનાવેલું છે એમ કંઈક કહેવામાં આવે છે. આગળ વૈશાખની વાદળી કીધી પ્રિયા તને લેજવાના રે લેજવાના, એવું ગીત છે. ત્યારબાદ ધુમ્મસ વિશે એક ગીત છે, ઝીણી ઝીણી ધુવેરો વરસે. પછી ખાડીમાની જળદેવ વિશે વાત છે, ખાડીમાની જળદેવ ઊંઘે કે જાગે રે, હવેલીમાં ફરે બેની રાણી જેવી દેખાય, બેની રાણી જેવી દેખાય, વળી વળે ફરે છોરો ઉંદરો જેવો દેખાય. ત્યારબાદ જે કાળિયો કોશી છે એને ઢોળિયામાં ઢેંચુડિયો કહેવામાં આવે છે, અધમધ રાતિનો ઢેંચ્યું ઢેંચ્યું કરે રામ ઓ ઢેંચુડિયો, એનું ગીત છે. ત્યારબાદ કાવાચીડી એટલે કાગડો, ઓંઢે ઓંઢે રાનામાં કાવાચીડી બોલાઈએ, કાવાચીડી બોલાઈએ, ઓંઢે એટલે એકદમ ઊંડા રાનામાં એટલે જંગલમાં કાગડો બોલે છે, એવી વાત છે. આગળ આ 22 જેટલા લગ્ન ગીતોમાં વડ, દરિયો, ખજૂરી, નદી, મરઘો, ગાય, વાઘ, મહુડી, લીમડો, ડુંગર, તળાવ, વાંસ, પવન, તુલસી, કારેલી, આંબલી, ખાટીભાજી, વાદળ, ધુમ્મસ, જળદેવી, ઉંદર, કાળિયો કોશી, કાવાચીડી એટલે કાગડો વગેરેનો ઉલ્લેખ થયો છે. કહેવતોમાં પણ પ્રકૃતિ કે પ્રાકૃતિક તત્વો જોડાયેલા છે, જેવા કે તૂણે કુકડે હવારા, તિહાયેલો પાડો ને પીધેલો ઢોળિયો કુણા ગાંઠે નાહી, ઓલો હચકે ને તિતિર ખાય, ઓલો એટલે હોલો, તિતિર એટલે તેતર, કોલા મારું જાય તે વાઘા મારું સામાન લઈ જવાનો, કોલું શિયાળ અને વાઘની વાત છે. કોલો કોલાએ રડે, કૂતરે કૂતરાયા રડે, ગાડુંગો ભવાર મધ સાલકોડિયરી પરણો, ગાંઢાર વીડીને નાઈ પડે તે ભૂલકાણી, ગંડા આડે તો આડે પણ એક જ પાડો તો બી આડો, ચીડાઈ જહી ચાકરી લોકા લાગે આકરી, જેહો મલુંડ્યો તહો ઓ, ઝાડા પર ચડનો ઉલ્લે તાડા પર ચડનો, થેવરા પૂછડે ભેરવે તે હડા બી પડવા પડે, નાગાઈ ફેણી પર દેડકી કૂદે, બલ ભાડબી ઓફૂનો તે બીડી તાણે તાહ ઓફૂનો, બધે દરામાં એંડવા નાય નીંગે, માછલી ખાવાડીને પણ દરો નાય દેખાડવાનો, મદવેતા માખા તે આવે છે, મદ બી ગુવા ને મેણ બી ગુવા, વરહાતને વાયરાઈ એક કીજ હુચ, હઢો હુથાર ને મોર, જેઠ મહિને આવના જોર. આ કહ્યો તો માં પણ કુકડો, પાડો, હોલી, તેતર, શિયાળ, વાઘ, કૂતરા, મધ, ગંડેલ, ચકલી, આંધળી ચાકણ, ઝાડ, તાડ, થોર, સાંઢ, નાગ, દેડકી, બળદ, પાણી સાપ, માછલી, મધમાખી, મધનું મીણ, વરસાદ, પવન, સુથાર, મોર વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. ઢોળિયા સાહિત્યમાં ઉખાણ પણ પ્રાકૃતિક કે પ્રાકૃતિક તત્વોથી તાણાવાણાની જેમ જોડાયેલા છે. એનું એક ઉખાણું છે, કાળી કુકબાઈ પિંજરો માવજી, લાંબો મેરવાન, વખત આવે ત્યારે જ દેખાય. કાળી કુકબાઈ એટલે એક માઇગ્રેટ પક્ષી, ઢોળિયામાં કોકદોર કહેવાય. પિંજરો માવજી એટલે પીળો દેડકો. લાંબો મેરવાન એટલે પાણીસાપ, ઢોળિયામાં એને એંડો કહેવાય. આ ત્રણે ચોમાસીનું દરમિયાન જ જોવા મળે છે. બીજું ઉખાણું છે, આગળ ચાલે વેલજીરડો, પાછળ ચાલે ફૂલજીરડો, તાણે પાછળ ગાળિયો ગોધો બહેત બહેત જાય. આગળ વેલો ચાલતો હોય, પછી પાંદડે પાંદડે ફૂલ હોય,
અને તે ફૂલ

0: ગાળિયો ગધેડીના કોળું બેસે તે. મહોડી માટે કહેવાય છે, આઈ તી હી ડોલકી બે દંઠી પોલકી. મહોડાનું ફૂલ ઢોલકની જેમ વચ્ચે પોલું હોય છે તે. તે જ રીતે અહીં આગળ સુગ્રી માટે ઉખાણું છે, ઓતે દાંતેડો ઝાટકે વાયડા ઝાડ, આકાશે બાંધા ઘર તાણા નીચે પાયડા બાર. સુગ્રી પાંદડા કાપી લાવી આકાશમાં ઘર બનાવે છે અને બારણું નીચે રાખે છે. ચણોટી માટે એક ઉખાણું છે, રાતો દરિયો કાળી ઢાંકણી. છાસમાં માખણ હોય એના માટે ઉખાણું છે, મામો બુડે પણ મામાઈ પાઘડી નાઈ બુડે. કરચલા માટે ઉખાણું, આઠ પગે આડો ચાલે વગાડો એ ડોળા કાઢે. જુવારના કણસલા માટે ઉખાણું, હલ્લો હોટો ઉપર ગોઠો. દૂધ દહીં માખણ ઘી માટે એક ઉખાણું, એક આંબાયા ચાર ચીરી પાડ્યા ચાર જણી ખાધ્યા બધા હવાદ હરખો નાઈ લાગનો. તે જ રીતે અન્ય ઢોળિયા આદિવાસી ગીતોમાં પ્રાકૃતિક તત્વો કે પ્રકૃતિનો સુભગ સમન્વય સધાયો છે. ઢોળિયા આદિવાસી લોકવાદ્ય તુર થાળી છે. તુર થાળી વાગતા હોય અને સાથે લહેરિયા ગવાતા નૃત્ય કરવામાં આવે આવું એક લહેર્યું છે. પટેલાએ વાડામાં આદાગળું ગોઈ લીધે કહાણે બયલને લેધી રે લોલ. એક સમય એવો હતો કે ઢોળિયા આદિવાસીઓનું બળદગાડું વાહનવેરનું સાધન હતું. તેનું એક ગીત, ઉજેડિયો તારો નિંગનો રાભાવલા ગાલી જો તોર, તુણી ને માણી જોડી રાભાવલા ગાલી જો તોર. એક ખજૂરીનું સુંદર લહેર્યું છે, ઢોંગી ખજૂરી તાણીવાળા છે લિયા, ઢોંગી ખજૂરી તાળી રે લોલ, તુવે પીધીનમાં ચડધી માણા છે લિયા, ઢોંગી ખજૂરી તાળી રે લોલ. વયુ થઈ ઢોળિયા આદિવાસી મૃત્યુ પામે અને તેની બારમાની વિધિમાં ગવાતું ગીત તેમાં પણ પ્રકૃતિ. દુઃખને માયરે નિંગનારા ભાઈ માણાતું, ગડલી બડલી ભારે ડુંગરારા ભાઈ માણાતું, વાઘવરું બરેક બમ કરેરા ભાઈ માણાતું, ભીમદાખોઈ બરળ ઝઘડીરા ભાઈ માણાતું, નદી દાળે ઓંડોળી ધુનકામાં આવેરા ભાઈ માણાતું, સબરીમાદ્રી નદી વદ્રા ચાણું આવેરા ભાઈ માણાતું, નદી નર્મદા ઓળંગી પીપળા જ આવી રંધેરા ભાઈ માણાતું, હુનાગઢ છોડી રાજપુર આવી રંધેરા ભાઈ માણાતું. આ ગીતમાં જંગલની વાત છે અને સાથે સ્થળોનો ઉલ્લેખ છે, સાબરમતી મહી નર્મદા વગેરે નદીઓનો ઉલ્લેખ છે. આમ આદિવાસી ઢોળિયા સાહિત્યમાં બધા જ પાસા આવરી લઈએ તો તેમાં પ્રકૃતિ અને પ્રાકૃતિક તત્વો ભરપૂર છે. અંતે એટલું જ કહીશ, આદિવાસી સાહિત્ય, ઢોળિયા સાહિત્ય, પ્રકૃતિ કે પ્રાકૃતિક તત્વો એક સિક્કાની બે બાજુ જેવા તાણાવાણામાં ગૂંથાયેલા છે.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા અરવિંદભાઈ પાસેથી ઢોળિયા સાહિત્યમાં પ્રાકૃતિક તત્વો વિશેની માહિતી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ આદિવાસી સમાજના કેટલાક પ્રાસંગિક ગીતો વિશેની માહિતી, અને આ માહિતી આપવાના છે રાજેશ રાઠવા.
2: પ્રસ્તુત ગીત છોટાઉદેપુર વિસ્તારના આદિવાસી સમાજમાં ઉજાણી દિવાસાના ગીતોના તહેવારોમાં ગાવામાં આવે છે. આ તહેવાર વર્ષા ઋતુમાં આવે છે. એ સમયનું ભરપૂર દ્રશ્ય વર્ણન આ ગીતમાં રજૂ થયેલું છે. એક આદિવાસી કુંવરી અને ભાઈ બહેનની સાથે પવિત્ર પ્રેમ સંબંધની વાત કહી છે. સાથે એકબીજાની સાથે હાસ્યભાવ દેખી શકાય છે. વર્ષા ઋતુનો સમય હોય અને શ્રાવણ મહિનો ચાલતો હોય એ સમયે ભાઈ ભાભી અને નણંદ ખેતરમાં હોય, બિલકુલ એ જ સમયે મેઘરાજાની મહેર થાય ત્યારે ઝરમર ઝરમર વાદળા વરસી રહ્યા ત્યારે ભાભી અને નણંદ પલળી જાય છે અને ઠંડીથી ઠીઠવાઈ જાય છે. ભાઈ ધોતી પલળે નહીં તે માટે આજુબાજુના વૃક્ષોની નીચે ચાલી જાય છે. ત્યારે તેની બહેન કહે છે, ભાઈ ધોતી પીલડે તો પીલડવા દે, અમે બીજી નવી લઈ આપીશું. આમ બહેન ગીત વ્યક્ત કરે છે જેના બોલ છે, ઝરમર ઝરમર આભેલી વર્ષી ભીગે ભાઈના ધોતિયારે લોલ.

આમ આદિવાસીઓમાં પરંપરાગત રીતે ઘણા બધા એવા ગીતો છે, પણ જે આ પ્રકૃતિ અને બદલાતી ઋતુકાળને પણ યુવક અને યુવતીના એક પ્રેમના પ્રકરણમાં જ્યારે પ્રેમી પોતાની પ્રેમિકાને કહે છે, આ ગીતમાં પ્રેમી યુવાન પોતાની પ્રેમિકા પ્રત્યે સ્નેહનો ભાવ પ્રગટ કરે છે. જેમ પાનખરની ઋતુમાં વૃક્ષોના પાન ખરી જાય છે અને નવી કૂંપળો આવવાની સાથે જ શીતળતા મળે છે, તેવી જ રીતે પ્રેમિકા પોતાની સહેલાણીઓ સહિત એક દિવસ બજારમાં જાય છે ત્યારે યુવાન પોતાની પ્રેમિકાને કહે છે કે આટલા તપતા સૂરજના તાપમાં તમે જઈ રહ્યા છો ત્યારે ધ્યાન રાખજો, રસ્તામાં પીપળાનું વૃક્ષ આવે છે, ત્યાં થોડા આરામ કરી લેજો, પછી આગળ વધજો. બજારમાંથી કલળા, કલિયા અને નાકની નથની મૂલવતા અને ગળાની હાંસળી મૂલવતા જો મોડું થઈ જાય તો પીપળાના વૃક્ષની નીચે થોડો આરામ કરી લેજો, પછી જ આવજો. આ ગીતમાં આદિવાસી કન્યા પોતાના ઘરેણા ખરીદવા બજારમાં જતી વખતે રસ્તામાં આરામ કરવાની સહજ હૃદયનો ભાવ દર્શાવાયો છે.

આમ આદિવાસીઓમાં પરંપરાગત ગીતો પ્રેમી અને પ્રેમિકાઓ સાથેના જે ઉનાળાના તડકાની જે વાત છે એ આપણે નિહાળી. હવે આદિવાસી સ્ત્રી પરની માલિકા વાત કરવામાં આવે છે. આ ગીતમાં પતિ સાથે બીજી પણ એક પત્ની આવી જાય છે, ત્યારે જે ઓરિજિનલ પત્ની હોય છે એનું એક કરુણ એક દૃશ્યનું વર્ણન છે જે આ ગીતમાં નિરૂપાયેલું છે. ત્યારે સ્ત્રી કહે છે, જો મારા પતિ બીજી પત્ની લઈ આવ્યા એ મારી શોખ, અને મારી તો બિલકુલ ઈચ્છા ન હતી કે મારી શોખ મને મૂકવા આવે, પણ એ તો પરોણે પરોણે આવી ગઈ. પછી મારા પાસે બેસણ માંગ્યા, બેસણ માંગવા લાગી, પછી મેં એને તૂટેલી ખાટલી અને ફાટેલી ગોદડી આપી. પછી મારી પાસે ભોજન મંગાવ્યા, હું એને શું આપું? પછી બાવટાનું બટકું ને ડુંગળીનું કટકું આપ્યું. પછી તો શોખ બીમાર પડી ગઈ, પછી તો દવાખાનાની જરૂર પડી, દવા આપી, તોય છેલ્લે તો મરી જ ગઈ. શોખ મરી ગઈ એટલે મારા મનમાં આનંદના માદળ વાગવા માંડ્યા. તેવા આનંદના ગીતો મારી શોકનો મૃત્યુનો ઉત્સવ કરાવે છે. આ સમાજમાં જે ઘટનાઓ બને છે તે ખૂબ જ કરુણ ઢાળમાં તેની રચના કરી છે, પછી તે પરંપરાને અર્પણ કરી દીધા છે. આવો માનીએ ગીતના બોલ છે, લેમડાના થોડ મેરે વિરાજી મને ભૂતડો બીવડાવે. લેમ્બ

મનમાં માંદળ ગાઉ રે મારી શોક ના હો, મનમાં માંદળ ગાઉ રે મારી શોક ના, મનમાં માંદળ ગાઉ રે મારી શોક ના હે, મનમાં માંદળ ગાઉ

0: ભૂતળો બીવડાવે મારી શોક નો, મને ભૂતળો બીવડાવે મારી શોક નો.
1: શ્રોતા મિત્રો, આદિજાતિ માટેના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રાજેશ રાઠવા દ્વારા આપેલી માહિતી, આદિવાસી સમાજના કેટલાક પ્રાસંગિક ગીતો. મિત્રો, આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભ સાંભળીએ લતા મંગેશકર અને તલત મહેમૂદના યુગલ સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણની રચના, સંગીત મદન મોહનનું, ફિલ્મનું નામ પોકેટમાર.

શેરુ ફિલ્મનું આ ગીત હમણાં જ આપે સાંભળ્યું. લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર હતા કૈફ ઇરફાની, સંગીતકાર હતા મદન મોહન. અને હવે સાંભળીએ આપકી પરછાયા ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં, ગીતકાર રાજા મહેંદી અલી ખાન, સંગીતકાર મદન મોહન.

પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ સૌમિલ મુનશીના સ્વરમાં આ રચના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી બાદરાયણની રચનાને સૌમિલ મુનશીના સ્વરમાં.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: બાદરાયણની રચનાને સાંભળીએ શ્યામલ મુનશીના સ્વરમાં.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્યામલ મુનશીના સ્વરમાં નંદકુમાર અષ્ટકમ. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

લાખ 2,68,000થી વધુનો દંડ વસૂલાયો. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગની ઘટના, લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતા વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુર રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદઘાટન કર્યું. વેનેઝુએલામાં આજે 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સ 280 અને નિફ્ટીમાં 175 કરતા વધુ અંકોનો ઉછાળો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત. 3 લોકોના મોત, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરાયું. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ. કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા આ મામલે ત્વરિત તપાસ શરૂ કરાઈ. વાયબ્રન્ટ ગુજરાત રિઝલ્ટ સમિટ અંતર્ગત અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો અને આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં સમીરની રચનાને, ફિલ્મનું નામ કસૂર.

શાન અને સુનિધિ ચૌહાણના સ્વરમાં આ હતું આવારા પાગલ દિવાના ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોના સ્વરમાં આ હતો ક્યા યહી પ્યાર હે ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આજે છે 25 જૂન 1978માં એક ભારતીય અભિનેતા, નિર્માતા અને મોડેલ એવા આફતાબ શિવદાસાનીનો જન્મ થયેલો. તેમણે તમિલ અને કન્નડ આ બંને ફિલ્મોમાં પણ કામ કરેલું છે. તેમણે ફેરેક્સ બેબી તરીકેની પ્રોડક્ટ માટે ટીવીની જાહેરાતોથી પોતાની કરિયર સ્ટાર્ટ કરેલી. મિસ્ટર ઇન્ડિયા, શહેનશાહ, ચાલબાસ, અવ્વલ નંબર, સીઆઈડી અને ઇન્સાનિયત જેવી ફિલ્મોમાં તેમણે બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. તેમણે શ્રેષ્ઠ પુરુષ નવોદિત કલાકાર માટેનો એવોર્ડ 2000ના વર્ષમાં, ત્યારબાદ 2002ના વર્ષમાં નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા માટેનો એવોર્ડ તથા 2005માં શ્રેષ્ઠ હાસ્ય કલાકાર તરીકેનો એવોર્ડ મળી ચૂક્યો છે.

લવ કે લિયે કુછ ભી કરેગા. શ્રોતા મિત્રો, ઉદિત નારાયણના સ્વરમાં આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત તુમ તો નહીં હો ફિલ્મ આ આલ્બમના ગીતથી કરીએ. સ્વર છે જગજીતસિંહનો.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ આશિયાન આલ્બમનું ગીત અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યોગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ દીવાના આલ્બમથી સોનુ નિગમના સ્વરમાં આ ગીત.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ મિતાલી સિંહના સ્વરમાં આ ગીત. આલ્બમનું નામ છે એક આરસુ.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે.

0: બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળીએ અલીશા ચિનોયના સ્વરમાં દિલકીરાની આ આલ્બમનું ગીત.

0: અલીશા ચિનોયના સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે જ આજનો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ મુખ્ય સમાચારો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં 32ના મોત અને 700 લોકો ઇજાગ્રસ્ત, કટોકટી જાહેર કરાઈ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં શક્ય તમામ સહાયની ખાતરી આપી.

0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં કાળું પ્રકરણ હતું. ભાવનગરના તળાજા તાલુકાની ફૂલસર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, મિશન સેવાલયનું લોકાર્પણ કરાયું. ભાવનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દામાલ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતા વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુર રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0 વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. જામનગરમાં ધ્રોલ ટંકારા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત, જેમાં 3 લોકોના મોત અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

કલ્યાણી કોઠારકરના સ્વરમાં આ હતી સુરેશ દલાલની ગીત રચના. ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ જોશીની ગીત રચના. સ્વર છે આકાશવાણી ગાયકવૃંદનું.

અમી પરીખના સ્વરમાં આ હતી તુષાર શુક્લની ગીત રચના. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ મીરાબાઈની ગીત રચના.

બીરેન પુરોહિતના સ્વરમાં ગવાયેલ હરીશ મીનાશ્રુની આ ગીત રચના સાથે જ આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો.

0: આકાશવાણીના ધ્વનિ તરંગોના સંગાથે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ આપનો મનપસંદ કાર્યક્રમ સહિયર. હું છું કૃપા જીવરાજાની
1: અને હું છું અટલ શર્મા.
0: કાર્યક્રમમાં સૌ બહેનો અને શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અટલબેન, આપણે કેટલા બધા આપણા શણગારો હોય છે બહેનોના, સાડી તો આપણે પહેરી હોય પણ એની સાથે આપણને તૈયાર થતા કેટલી વાર લાગે, કારણ કે આપણે ઘણું બધું શણગાર કરવાનો હોય.
1: એટલે સ્ત્રી અને શણગાર એ આમ છૂટા પાડી શકાય નહીં.
0: હા,
1: તો શણગારની વાત કરીએ તો તને શું શું વસ્તુ યાદ આવે? કૃપા,
0: શણગારની વાત આવે ને અટલબેન, તો પહેલા તો મને એક સરસ મજાની કવિતા યાદ આવે છે. કંકુના ચાંદલા ને કાજળની કાળી ધાર, એ તો છે નારીના પ્રાચીન શણગાર. ગળામાં સોહે મંગળસૂત્રની એ સોનેરી માળા, જેનાથી દીપે નારીના રૂપના અજવાળા. હાથે રણકતી ચૂડીઓ ને મહેંદીની લાલી, પ્રીતની મહેક સમી એ તો છે ભોળી ભાલી. પાનેતરમાં શોભતી એ લજ્જા ને મર્યાદા, સંસ્કારોના સિંચનથી ઘડાયેલી એની સાધના. પણ નારીનો સાચો શણગાર તો છે એનું સ્મિત, ત્યાગ કરુણા ને સદાચારની એની રીત. સૌંદર્ય એનું ઝળકે છે એના નિસ્વાર્થ પ્રેમમાં, નારી તો સાક્ષાત સમાયેલી છે પ્રત્યેકના નેહમાં.
1: એટલે
0: આપણે સ્ત્રીઓના શણગારની વાતો કરીએ, જો આપણે પેલા તો પાયલ, પછી બંગડી છે, ગળામાં વિવિધ પ્રકારની માળાઓ પહેરીએ, પછી કંદોરો છે, નથ છે, વીંટી છે, પોચો છે, એવું કેટલું બધું આપણને યાદ આવે.
1: ચાંદલો લગાવીએ
0: અને ખાસ કરીને સરસ મજાની રંગબેરંગી બંગડીઓ.
1: હા, અને બંગડીઓની વાત આવે ને તો કેટલા બધા લોકગીતો, ફિલ્મી ગીતો બંગડી ઉપર જ બન્યા છે.
0: હા,
1: એટલે એમ કહી શકાય કે એક સૌભાગ્યની નિશાની છે. અને કાંઈ નહીં તો છેલ્લે એક કડું પણ આજકાલની જે મોડર્ન આપણી બહેનો હોય છે એ પહેરતી હોય છે કે ભાઈ કાંચની ચૂડીઓ છે એ પહેરીને ઓફિસ કેમ ન જવાય, તો એક નાનકડો કડો પણ કાંઈક હાથમાં હોવું જોઈએ.
0: હા, કારણ કે એના વગર આપણો શણગાર અધૂરો લાગે.
1: હા, પણ જે ચૂડી કહેવાય કે જે આપણે બંગડી કહેવાય, એના થકી એક રોજગારી પણ ઘણી બહેનોને મળતી હોય છે. તો આવી જ કંઈક વાત આજે આપણે સહિયરમાં લઈને આવ્યા છીએ. બે મહેમાન, બે બહેનો આવી ગયા છે. રીટાબેન એક મહેમાનને લઈને આવ્યા છે. રીટાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે ઘણા વર્ષો સાથે જોડાયેલા છે. ગ્રામ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી એવા ઘણા બધા જે ક્ષેત્રો છે એમાં એ પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને એમની સાથે જયશ્રીબેનને લઈને આવ્યા છે. તો સૌથી પહેલા તો બંને બહેનોનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્કાર.
2: નમસ્કાર.
1: રીટાબેન, સૌથી પહેલા જયશ્રીબેનનો પરિચય આપો.
2: જયશ્રીબેન છે એ જસદણ તાલુકાના લીલાપુર ગામના છે. અને આમ જોઈએ તો પહેલેથી એ ખેતી સાથે જોડાયેલા, સંયુક્ત ફેમિલીમાં રહે છે અને ખેતી કરતા હતા. પણ એને બેબી નાની થઈ અને ઘરે રહેવાનું થયું, એમાંથી એને કંઈક વિચાર આવ્યો કે હું ઘરે બેઠા શું કરી શકું. તો એમના ગામમાં અમુક બહેનો છે એ ઘરે બેસીને બંગડી ઉપર ડાયમંડ લગાવવાનું ને એવું કામ કરતા હતા.
1: અચ્છા.
2: અને એ પણ લઈ આવ્યા ત્યાંથી કે હું પણ આવું કંઈક કામ કરું. અને એના પછી હવે એ પોતે બીજા બહેનોને આપતા થયા છે.
1: અચ્છા.
2: એ આખી જર્ની છે એ આપણને જયશ્રીબેન કહેશે.
1: તો જયશ્રીબેન, મૂળ તમે કયા ગામના? તમારું પિયર કઈ ગામનું?
3: મારું પિયર વીરનગર.
1: બરાબર. અને પછી પરની ને આપ લીલાપુર આવ્યા.
3: લીલાપુર.
1: અને ખેતી કરતા પેલા?
3: હા, ખેતી.
1: તો ખેતીમાં શું શું કામ કરતા?
3: ખેતીમાં કપાસ વીણી, માંડવી વાવી,

0: આવે, રચકો, બધું કામ કરેલું. પેલા અહીંયા અમારા પિયરે ખેતી જ કરતા, દસ ભણીને ઉઠ્યા એટલે ખેતીમાં જ.
1: બરાબર.
0: પછી આવ્યા ને પછી બેબી નાની થઈ એટલે કીધું હવે આપણે વાડીએ તો ન જઈ કે, એટલે કીધું ઘરે ગામમાં કામ મળતું તો કીધું હું લઈ આવું.
1: બરાબર.
0: લઈ આવું તો પછી બેબી ડીશ ઢોળી નાખે, હલવા સલવા શીખે એટલે તો કીધું આ નહીં મેળાવે, કીધું આના કરતા. પપ્પાને કીધું તમે કામ ગોતો ને તો હું ખાલી દેવામાં તો મારે એક કલાક જ થઈ, કીધું પછી આપણે છૂટા થઈ જઈએ, કામ બીજું હોય તો આપણે ઘરનું કરીએ કે, અને ઓલું તો એમાં એમાં બેઠું રહેવું પડે. તો બાજુગામમાં ગયા તો કામ એ ભાઈ લઈ આવતા રાજકોટ થી ત્યાં જોઈએ એવા, તો કે તમારા હાટું લેતો આવીશ કે, અમારે સંબંધી થઈ ગયા તો રોજે એ માલ લઈ આવે ને લઈ જાય અમારે ઘરે નાખી જાય. પછી વેપારી નંબર ઈ કે તમને દઈ દઉં કે મને આમાં કઈ ખબર પડે નહીં.
1: બરાબર.
0: તો એ ફોટા ઉપર પછી વેપારી એમ કે આ નમૂનો નાખું છું તમે આવું કામ કરાવી દેજો, એટલે હું એ કામ કરાવી દેતી એમને.
2: એટલે બંગડીનો વ્યવસાય કોઈ કરતું?
0: હા, પેલા અમારા ગામમાં કરતા, એટલે પછી અમે જાતે ગોયતું કામ.
2: તો એવો વિચાર નો આવ્યો જયશ્રીબેન કે ભાઈ સંયુક્ત કુટુંબ છે, આટલું બધું કામ છે, બેબી છે, તો હવે હું આરામ કરું?
0: ના, પછી હજી તો એમ થાય કે આપડે કર હાલે છે, આમ કઈ દુખાવો નથી હાથ પગ ને, તો આપડે કામ તો કરી જઈ ને તો કરવું જ છે, કીધું. ભલે વહેલું ઉઠવું પડે, વહેલા કપડા ધોઈ નાખું, બેબી હોતી હોય ત્યાં 4 વાગે ઉઠીને બધું વાસણ ને એવું થઈ જાય, તો પછી બાયું એમ કે અમારે વહેલું કામ જોઈશે, તો હજી 6 વાગે બધા કોઈ ઉઠ્યા ન હોય ઘરમાં, ત્યાં કામ હોતે ને આપી દઉં.
2: અચ્છા.
0: સાંજે કામ આવી જાય એટલે સવારે વહેલું બાટી દઉં.
2: બરાબર. અને એ કામ ક્યાંકથી શીખ્યું કે?
0: હા, ગામમાં મળતો ને કામ, એટલે એની ઘરે ગયા એટલે એને શીખવાડ્યું એટલે મને આવડી ગયું. પછી બીજા બહેનો હું શીખવાડતી, 5 બહેનો થી શરૂઆત થઈ, તે 100 બહેનો ધીમે ધીમે એક બીજા બહેનો કે, એટલે કે હાલો ત્યાં કામ મળે છે આપડે લઈ આવી.
2: અચ્છા.
0: એટલે 100 બહેનો ને રોજગારી પૂરી પાડતી.
2: એટલે તમે પોતે પેલા કામ કરવાનું ચાલુ કર્યું અને એમાંથી પછી તમે આગળ આવ્યા, અને અત્યારે પણ તમે ઘણી બહેનોને રોજગારી આપી રહ્યા છો, અને હવે કઈક દુકાન પણ કરી છે, તો એ વાત કરો કે કેવી રીતે ઘરથી શરૂઆત કરીને પછી દુકાન સુધી પહોંચ્યા.
0: મેં મિની મોલ બનાવ્યો, પેલા ઘરે વેચતી તો બધું હાકડ પડતી, ઘરે બધું બંગડીનો સામાન હોય અને આ બધી વસ્તુ સામે નહી, અને અંદર કોઈ કસ્ટમર આવી ન હકે, એટલે મેં એવું વિચાર્યું કે અહીં બજારમાં ક્યાંક હોય ને તો ગરાગ આવી હકે 2-5 વધારે.
1: બરાબર.
0: તો ત્યાં એક મકાન વેચાતું હતું જૂનું, તે લીધું, 8 લાખ નું રાખ્યું, અને એમાં થોડો ખર્ચો કર્યો 2 લાખ નો, પીઓપી કર્યું ને એવું બધું. તો ત્યાં દુકાન અત્યારે સારી હાલે છે, બધી કટલેરી, કરિયાણું, પ્લાસ્ટિક વસ્તુ, હોજિયરીની ટોટલ વસ્તુ, ચંપલ ને બધું રાખી છે.
2: તો આ પેલા કોઈ વાર વ્યવસાય સાથે કઈ સંકળાયેલા હતા ખરા?
0: કોઈ નહી,
2: પહેલી જ વાર.
0: હા, પહેલી જ વાર.
2: તો પરિવારમાંથી પછી કેવો સહયોગ મળે છે અત્યારે?
0: પેલા તો એમ કે બધું કામ હારે ન થાય કે એક કરાય કે, તો હું કઈ ગનકારવા જ ન દઉં, હું મારી રીતે કર્યા રાખું. ભલે ને મેં કીધું બધા એમ કે બાઈ એમ કે તારા વાડી આવી જાય તું એકલી કર, હું કહું હા ન્યાય વાડી કામ તો હોય જ ને, કીધું ભલે ને મારે તાણ પડે પણ તોય હું સવારે વહેલી ઉઠીને બધું ઘરકામ કરી નાખું. પછી તો હવે તો મારી મમ્મી હોતે ને એમ કે બેઠા હોય ને જમવા ત્યાં ફોન આવે કે વસ્તુ લેવીશ આવો ને, તો એમ કે તું જા હું વાસણ ને એવું કરીને આવીશ કે નીચે.
1: એટલે ઘરમાંથી પણ પૂરેપૂરો આપણે સહયોગ
0: મળે છે,
1: નાના મોટા કામો બીજા લોકો આપણને કરી દે તો આપણે એક સરખો વ્યવસાયમાં ધ્યાન આપી શકીએ.
0: હા.
2: તો રીટાબેન ને પૂછીએ કે રીટાબેન આવી રીતે નાનકડી શરૂઆત તો કરી અને બેન બહુ ભણેલા પણ નથી અને અહીં સુધી પહોંચ્યા છે, તો એક સખી મંડળનું પણ આમાં કંઈક ને કંઈક એક ભૂમિકા રહી છે.
0: બેન એક સખી મંડળમાં એ જતા નોકરી કરતા, પછી મને કે ફોન આવ્યો કે આપણે 10 બહેનોને સખી મંડળ બનાવશું, મેં કીધું હા બનાવશું, કીધું તો 10 બહેનો ભેગા થયા અને એમાં મને પ્રમુખ બનાવી. એટલે પછી બધે કોન્ટેક રીટાબેન જેવા ગુરુને ક્યાંક મેળા ને એવું થાય સરસ, એટલે કે તમારા બેન આવવાનું છે, કાજલબેન એમ કે વસ્તુ લઈને આવવાનું, તો ત્યાં પણ સારું હતો ને વેચાણ થાય.
3: એટલે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ થકી જે અપરા અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ ચાલે છે એમાં લીલાપુર ગામ છે અને એમાં જયશ્રીબેન જોડાયેલા છે. ત્યાં અમારા 15-1 સખી મંડળો ચાલે છે અને દરેક બહેનો છે એ બચત કરે, નિયમિત મીટિંગ કરે, એક્ટિવિટી તો છે એની સાથે અમુક અમુક બહેનો છે એ આવું કામ કરી રહ્યા છે અલગ અલગ. તો જયશ્રી

0: પેન બંગડીનું કામ પહેલા લઈ આવતા હતા પોતે બીજેથી, અને એમાંથી એ પોતે બીજા બહેનોને હવે એ કામ આપતા થયા છે. અને એમણે વાત કરી એમ કે બંગડી વર્ક કરવા માટે લેવા આવે ત્યારે એને એમ થાય કે મારે બંગડી લેવી પણ છે, તો એ બંગડી વેચવાનું પણ ચાલુ કર્યું એમણે. એની સાથે કે ભાઈ બંગડી તો લીધી, હવે સેટ છે આને મેચિંગ, બુટ્ટી છે આને મેચિંગ, તો બધું જ કટલેરી રાખવા માંડ્યા. જેવી ડિમાન્ડ આવી એવું, હવે આટલું કટલેરીનું મટીરિયલ રાખતા હતા, પછી બહેનો ત્યાં આવીને વાત કરતા હોય કે હવે કટલેરી તો લેવાઈ ગઈ, ચાલો કરિયાણું લઈ આવીએ. તો એને એ પણ કર્યું.
1: અચ્છા,
0: કે ભાઈ ચાલો કરિયાણું બી અહીંયા રાખીએ, એટલે બહેનોને બીજે કઈ ધક્કો જ નહીં. એટલે જે ડિમાન્ડ બહેનોની આવતી હતી એટલે એટલા કોઠા સુજવાળા. જયશ્રીબેન અને એનો પરિવાર, આપણે કહીએ તો આ એક સંયુક્ત પરિવાર છે, એનો બેનિફિટ છે. એમણે વાત કરી એમ કે ભાઈ સાસુ એમ કે ભાઈ હું વાસણ સાફ કરી નાખીશ, તું જા. એનો અર્થ જ એ છે કે અત્યારે સાસુ કોઈ આવું કહે નહીં, પણ એક ઘરની આર્થિક પરિસ્થિતિ પણ આના લીધે સારી થાય છે, અને બહેનોને એક જ જગ્યાએથી બધી વસ્તુ મળી જાય છે. એટલે એમણે આ બંગડીની આવકમાંથી, એનું ઘર થોડું અંદર હતું તો રોડ સાઈડ એક લઈ અને ત્યાં મિની મોલ જેવું કર્યું, અને બધી જ આઈટમ ત્યાં મળી જાય છે. એટલે બિઝનેસ લેડી બની ગયા છે.
2: અને આપ જે આ બંગડી ને આ બધું બનાવો છો, તો એનું મટીરિયલ કઈ રીતે પસંદ કરો છો અને કયા કયા મટીરિયલની બંગડીઓ મળે?
3: એ બધું વેપારી આપે.
2: અચ્છા,
3: મટીરિયલ ને બધો માલ બધો એનો હોય, અમને કમિશન ઉપર આપે કે 3 પૈસા હોય, 4 પૈસા હોય, 1 ડાયમંડના એ રીતે આપે. 4 પૈસા મને આપતા હોય તો હું ગ્રાહકને 2.5 પૈસા આપું, 3 પૈસા આપું.
1: અચ્છા,
3: એ રીતે.
2: અને ડિઝાઇન પણ કોણ નક્કી કરે?
3: એ વેપારીને જ નક્કી કરવાનું કે આ ફોટો નાખે કે આ ડિઝાઇન તમારે કરાવી દેવાની, એ જ કરવાની.
2: એટલે ટેકનોલોજીનો પણ ખૂબ સરસ ઉપયોગ કરે છે.
1: તો આ પહેલા જયારે તમે પોતે આ બનાવતા, ઘરે કામ કરતા, ત્યારે કેટલા દિવસમાં લગભગ કેટલી બંગડીઓ કરી લેતા અને કમાણી કેટલીક થતી?
3: ત્યારે તો 1000 રૂપિયાનું જ કામ થતું મહિને. આપણે
1: આખા મહિનામાં? હા. અને અત્યારે?
3: અત્યારે તો 30,000 પહોંચી ગયા ને.
1: અચ્છા, એટલે હવે દિવસમાં 1000 થઈ જાય છે.
3: હા, દિવસમાં 1000 થઈ જાય.
1: તો આ જે દુકાન છે એનું સંચાલન કોણ કરે છે?
3: એનું હું જ કરું છું.
1: અચ્છા, તો બીજા કોઈ માણસો રાખ્યા છે?
3: રાખ્યા હતા, એક છોકરી રાખી હતી, એને 4,500 પગાર દેવાનો થાય. તો કીધું હવે હજી મારે જાતે જ કરવું છે. કીધું ગ્રાહક એક સાથે જ ન થવાના. તો કીધું ભલે ને આપણે એટલો બચાવ થાય ને. એટલે છોકરીને કીધું તારે હવે ન આવું તો કઈ નહીં. કીધું હું હવે એકલી પહોંચી જાઉં છું, મારી બેબી મોટી થઈ ગઈ છે, એટલે હજી હવે જાતે જ એકલી કરું છું. અને માલ બધો ઓર્ડર વાળા લખવા વાળા આવે એટલે માલ પણ ઘરે પહોંચી જાય છે.
1: બરાબર. તો લીલાપુર એમ જોઈએ તો એક નાનકડું સેન્ટર છે, તો એમાં આવી કેટલીક મહિલાઓ હશે જે આવી રીતે દુકાન કે મોલ ચલાવતી હશે?
3: મહિલા તો ઘણી હોય, પણ બધા પાસે પ્રોપર્ટી ન હોય ને એટલી બધી, આમાં પૈસા ઘણા રોકાઈ જાય માલમાં. આપણે 1000 ની વસ્તુ લીધી હોય તો હજી એક વસ્તુ વેચાય, પછી બીજી વસ્તુ તો વેચતા વાર લાગે.
1: પૈસા હોય તો એ જયશ્રીબેન હિંમતની પણ એક વાત છે.
3: હા,
1: કે બધામાં એવી હિંમત પણ નથી હોતી અને તમે બહુ ભણી શક્યા નથી, એ વસ્તુ પણ તમે એને એક પડકારની રીતે જોયું અને એમ વિચાર્યું કે ઓછું ભણતર છે છતાં હું આ કરી શકીશ. કારણ કે હિસાબ કિતાબ પણ રાખવો પડે, તમે વ્યવસાય કરતા હોય તો બેંકમાં જવું પડે, પછી આજે તમે સખી મંડળ ચલાવો છો એમાં પણ તમારે જવાબદારી તો આવે ને.
3: હા, મહિને મહિને હપ્તો ભરવા જવું પડે, કોઈને ઉપાડવા હોય તોય જવું પડે, મેસેજ આવે એ બધાને ફોનમાં નાખવાનો પાછો, તો બધા લોકોને ખબર પડે ને તો જમા થઈ ગયો, બધું કરવું.
2: તો આ બધી પ્રવૃત્તિઓ તમે શીખ્યા ધીરે ધીરે કે તમને કોઈ માર્ગદર્શન આપ્યું?
3: ના, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાણા, મંગલ મિશન મંડળ બનાવ્યું ને એમાંથી બધું કાજલબેન દ્વારા બધી માહિતી આપતા કે બેન તમે આવો ગમે ને મેળા ને એવું હોય તો આપડે હું વસ્તુ આપડે પડી ન રે, આ ગામમાં ન ગમી તો બીજા ગામમાં ની બહેનોને ઈ નવીન લાગે, એટલે માલ બધો વેસ્ટ ન જાય, વેચાણ થઈ જાય છે.
1: બરાબર. તો અત્યારે લગભગ કેટલા ગામો સુધી તમે પહોંચ્યા છો અને કેટલી બહેનો સાથે વ્યવસાયથી જોડાણા હશો?
3: હા, 2-3 બહેનો લઈ જાય છે મારી પાસેથી માલ કટલેરીનો, 5 રૂપિયા ફેરે હું એને આપી દઉં.
1: બરાબર.
3: મંગળસૂત્ર લીધું હોય, મારે 150 નો આવ્યું હોય તો હું એને 160 માં આપું, એ રીતે માલ લઈ જાય.
1: એટલે એને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો થાય.
3: અને એ લોકો હજી રાજકોટને ત્યાં ક્યાંય જોયું ન હોય એટલે એમ કે થોડો માલ લેવો હોય એટલે જઈ ન હકે.
1: અને તમને થોડોક અનુભવ પણ હોય એટલે

0: કયો માલ લેવો, શું લેવું,
1: હા
0: કેટલામાં વેચવો, કેટલામાં વેચાય છે, એ બધો થોડોક આઈડિયા હોય.
1: અને આ બધી પ્રવૃત્તિ આપ કરો છો અને ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છો, તો આપને એવા કોઈ અનુભવ થયા કે સારા કે ખરાબ, ખાટા મીઠા તો થતા જ હોય, તો એ વિશે થોડું જણાવો.
2: ગરાગ એવાય આવે એમ કે આલે આ નથી કે હારું કે પાછું રાખી લે કે અમારા શું કરું, ડેટ વહી ગઈ છે ના, હું કઉ લાવો કરે વાપરી વાળું, હું મૂકી દઉં. ક્યારેક આપણે ખોટ જાય તો ક્યારેક નફો થાય, પણ આપણે એનું મોઢું ન તોડી લેવાય, બીજી વાર કોઈ આવે નહીં આપણે,
1: ગ્રાહકનો સંતોષ જોવો
0: પડે.
3: એટલે એમનું સરસ રીતે એક મિનિ મોલ ચાલી રહ્યું છે. કદાચ એ પહેલા જ બેન એવા છે કે લીલાપુરમાં મિનિ મોલ બનાવ્યું છે, જેમાં કટલેરી હોય અને કરિયાણું હોય, અને પાછા એક બેન આ બધું કરતા હોય, એના પરિવારનો તો સપોર્ટ છે. પણ સાથે એ પણ છે કે એ જે હિસાબની તમે વાત પૂછી, તો એસએચજીમાં છે એટલે થોડો ઘણો હિસાબે એમાંથી શીખ્યા.
0: જે
3: 10 બહેનો છે તો એની

0: હોય
1: અને પાછા એક બેન આ બધું કરતા હોય, એના પરિવારનો તો સપોર્ટ છે, પણ સાથે એ પણ છે કે એ જે હિસાબની તમે વાત પૂછી તો એસએચજીમાં છે એટલે થોડો ઘણો હિસાબ એમાંથી શીખ્યા.
0: જી,
1: 10 બહેનો છે તો એની બચત આવે, એમાંથી કોઈ લોન લીધી હોય તો એનું વ્યાજ ભરે, એનો હપ્તો ભરે, પાછું પ્રમુખ છે તો હિસાબ બેંકે બધું આપવાનું ને બધું હોય, તો એ રીતે એમનું શોપનું એ જે છે એનું આખું એ કરતા થઈ ગયા. બીજું ટેકનોલોજીનો પણ સારો ઉપયોગ કરે છે કે એમને રૂબરૂ ધક્કો નથી થતો રાજકોટ સુધી, મોબાઈલમાં ફોટા જોઈ લે તો એ પ્રમાણે એ આખું વર્ક કરી લે, મોબાઈલથી આખું કોર્ડિનેશન કરી લે, અને એક વ્હીકલ વાળા રાખી લીધા છે તો એમાં જેનો માલ ફોન થી વાત થઈ જાય અને માલ તે આવી જાય, તૈયાર થઈ જાય, માલ પાછો અહીંયા પરત આવી જાય, તો એ બધું છે એ બહુ સારી રીતે મેનેજ કરી રહ્યા છે. અને આસપાસના ગામના બહેનો પણ આમાં જોડાયા છે કે આ મટીરીયલ લઈ જાય, વેચાણ કરે, પાછું આપી જાય, તો એક આવકનો સ્ત્રોત બહેનો કેમ વધારે એના માટે પણ એ સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. આજકાલ બહેનો ખેતીમાંથી વિડ્રો થઈ રહ્યા છે, આમ તો આખા પરિવાર જ વિડ્રો થાય છે અને બીજા પર જ નિર્ભર છે, ત્યારે એમણે ખેતી પણ ચાલુ રાખી છે.
0: અચ્છા,
1: બાકીનો પરિવાર પણ ખેતી કરે છે અને એ બેન છે એ મોલ ચલાવે છે.
0: અચ્છા,
2: તો બેલો છે અમારે વાડીએ.
0: અચ્છા,
2: એટલે સાસુ સસરાની એ સંભાળે, જમીન વાવવા દીધી,
3: એટલે આખું પરિવાર મળી અને એક કામ કરે, સાથે તો રહે જ પણ આર્થિક રીતે પણ જો સાથે હોય તો એનાથી ઘણો ફેર પડતો હોય છે.
4: અને એ કામ જોયું ને તો વેપારી કોઠાસૂજ બચત છે કે નફો છે, વેચાણ છે, પ્રોડક્શન છે, આવી નાની નાની બધી બાબતોનું એમણે અનુભવે શિક્ષણ લીધું અને હવે બીજાને પણ આપી રહ્યા છે, તો એક બધા માટે એક પ્રેરણારૂપ એમની યાત્રા રહી અને આજે પણ આમની વાત સાંભળીને ઘણાને પ્રેરણા પણ મળશે.
2: જસદણમાં મેળો ચાલી રહ્યો, સ્વદેશી મેળો, તો એમાં 6 વાગે જાય આખો દિવસ દુકાને ચલાવી અને 6 વાગે જાય 10 વાગે વેચી, તો 5000 નો વેપાર થઈ જાય.
1: એટલે નાના મોટા મેળાઓમાં તક ઝડપી લે છે. સામાન્ય અમારી એક નાની મીટિંગ હોય તો પણ એ મટીરીયલ સાથે જ લઈ આવે.
0: અચ્છા,
1: કે બહેનો હોય એટલે પૂછે,
2: લેવાની જ હોય,
1: એટલે એમ બી એનું પ્રચાર પ્રસાર વેચાણ સરસ રીતે થાય.
3: એટલે ટૂંકમાં ઈ જે કામ કરે છે એમાં એમને આનંદ પણ આવે છે,
4: તો એ કઈ સારી રીતે એમાં એ કરી શકે એમની એમને ખૂબ સરસ સમજ પણ છે. અને આટલી બધી તમે પ્રવૃત્તિઓ કરો છો તો જ્યારે તમે કામકાજ ન હોય અથવા થોડો સમય મળે તો એવી કોઈ પ્રવૃત્તિ ખરી, એ તમારા શોખ કયા, કે કોઈ ઘણાને ગીત ગાવું ગમતું હોય કે બીજું કોઈ ભરત ગૂંથણનો શોખ હોય, તો એવી કઈ કાર્ય કરો છો આપ?
2: ફ્રી ટાઈમમાં તો ઘરકામ હોય ને, જયારે ગ્રાહક ને એવું ન હોય ત્યારે બપોર વેચે ને દળવાનું હોય બહેનોને, એ બધું કામ કરવાનું હોય ને, જે સામાન દુકાનમાં થઈ રહ્યો હોય પડ્યો હોય મૂકવાનો હોય,
3: એટલે ટૂંકમાં બહુ ઘરનું જ કામ, ફ્રી સમય હોય એવું થતું નથી. મને લાગે છે કે જયશ્રી બેનની આટલી એક પ્રેરણાત્મક સફર રહી છે તો ઘણા મિત્રોને ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે અથવા આવું કોઈ વ્યવસાય શરૂ કરવું હોય તો કંઈક માર્ગદર્શન પણ મેળવી શકે.
4: તો જયશ્રી બેન કાકડિયાનો નંબર આપણે શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 98 98 4 98 98 4 12 424 12 424,
3: એટલે કે 9898412424.
4: તો જયશ્રીબેન, આપનો ખૂબ જ સરસ મજાની અમને વાતો કરી અને આપનો સમય આપીને આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને રીટાબેન, આપ પણ આવી પ્રેરણાદાયી યાત્રા કરનાર બહેનોને આપ અહીંયા સરસ શ્રોતાઓ સુધી લઈ આવી અને એમની યાત્રાનું સૌને ખ્યાલ આપો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.

0: આટલી સરસ વાતો આપણે સાંભળી અટલબેન. તો હવે આપણે જયશ્રીબેન પણ છે અને રીટાબેન પણ છે અને સર્વે શ્રોતા મિત્રો, આપણે સૌ મળીને એક સરસ મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.
1: ચોક્કસ.

0: વાહ અટલબેન, ખરેખર આ સરસ મજાનું ગીત સાંભળવાની આપણને તો મજા આવી અને આશા છે કે શ્રોતાઓને પણ આ ગીત સાંભળવાની મજા આવી હશે. હવે ઘડિયાળ કહે છે કે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, તો આપણે શ્રોતાઓની વિદાય લઈએ તે પહેલા કહીએ કે આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ ચોક્કસ પાઠવશો.
1: કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા આપી શકો છો. પત્ર લખવાનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ 360001. અમારું ઈમેલ આઈડી છે rajkotsahyar@gmail.com. rajkotsahyar@gmail.com. તો આ સરનામે આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો.
2: તો આ સાથે જ સહિયર કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત અટલ શર્મા
0: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
2: નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગ્યે આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં તથા 1 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર સાંભળીશું.

0: શ્રોતા મિત્રો, પ્રફુલ દવેના સ્વરમાં અવિનાશ વ્યાસની ગીત રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ રાષ્ટ્રીય સમાચાર.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. વેનેઝુએલાના કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે 32 લોકોના મૃત્યુ અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સે દેશમાં

કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રને સંબોધન કરતાં તેમણે આગામી સૂચના સુધી શાળાઓ અને બિનઆવશ્યક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર અને ખાનગી આરોગ્ય નેટવર્કને પણ સક્રિય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપથી થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા વેનેઝુએલાની સરકાર અને લોકો, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ભારત ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માંગે છે. ગુરુગ્રામમાં બ્રિક્સ ઉર્જામંત્રીઓની 11મી બેઠકનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે વિકાસલક્ષી આકાંક્ષાઓ અને ટકાઉ વિકાસલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા અનિવાર્ય છે. સમગ્ર ઉર્જા મૂલ્ય શૃંખલામાં ભારતના રોકાણો અંગે વાત કરતાં તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ વીજળી પ્રણાલીઓમાંની એકનો પાયો નાખી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં જેજુ ફોરમ પીસ એન્ડ પ્રોસ્પેરિટીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભિન્નતાઓ પર ભાર મૂકવાની વૃત્તિ વધી છે અને તેને અનુરૂપ ક્ષમતાઓ પણ ઉપયોગમાં લેવાઈ છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીની પ્રગતિ આવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. COVID-19, આતંકવાદી કૃત્યો અથવા આબોહવા પરિવર્તનની ઘટનાઓની અસર જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી રાષ્ટ્રો વચ્ચે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે કટોકટી બંધારણ પર સીધો હુમલો હતો, જેમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો અને રાજકીય નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોને મૂર્તિમંત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી અંગે કહ્યું કે કટોકટી એ સમયની યાદ અપાવે છે જ્યારે બંધારણીય મૂલ્યોની ગંભીર કસોટી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં એક કાળું પ્રકરણ હતું, જ્યારે તત્કાલીન સરકારે બંધારણ, પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથી ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ આપશે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની કાર્યવાહીની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી PIL પર તાત્કાલિક સુનાવણી કરવાનો આજે સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે અરજદારને ખાતરી આપી હતી કે આ મામલો યોગ્ય સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. અરજદાર એડવોકેટ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ વ્યક્તિગત રીતે હાજર રહીને ન્યાયાધીશ BV નાગરત્ના અને જયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની વિનંતી મહત્વપૂર્ણ પુરાવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સૂચિબદ્ધ કરવામાં આવે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો. હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ શરૂ કરાયેલી આ ફ્લાઇટ વારાણસીને દિલ્હી દ્વારા વિશ્વભરના વિવિધ દેશો સાથે જોડશે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી 6 અઠવાડિયામાં આ હબ એન્ડ સ્પોક મોડલ સાથે 6 વધુ એરપોર્ટ જોડવામાં આવશે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ મુસાફરોને તેમના વતનથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી શરૂ કરવા

0: સક્ષમ બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ એક મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને પંજાબ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાંથી 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડના 200થી વધુ કેસોમાં કથિત રીતે સંડોવાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે ઓપરેશન ચક્ર 6 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતામાં તારાતલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 9 થઈ છે. આ ઘટના બાદ કુલ 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે રાજ્ય વિધાનસભામાં માહિતી આપતા આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો માટે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. દરમિયાન આ ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કમલ સામંત સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ કોરિયા સામે 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ્યું છે. મેક્સિકોએ ચેક રિપબ્લિકને 3-0થી હરાવીને પ્રથમ વખત વિશ્વકપની ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી હતી. મોરોક્કોએ પણ એટલાન્ટામાં ગ્રુપ સીના મુકાબલામાં હૈતીને 4-2થી હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. તો 5 વખતના વિશ્વકપ વિજેતા બ્રાઝિલે મિયામીમાં સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું હતું. આ જીત સાથે બ્રાઝિલ ગ્રુપ સીના વિજેતા તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું હતું. તો બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે 3-1થી હાર બાદ કતાર સ્પર્ધામાંથી બહાર થયું છે. સ્વિટ્ઝરલેન્ડને વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ફિફાએ ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે. આ સસ્પેન્શન ફિફાના નિયમોના ઉલ્લંઘન અને તૃતીય પક્ષની દખલગીરી માટે કરાયું છે. ગઈકાલથી અમલમાં આવેલા આ સસ્પેન્શનનો અર્થ એ છે કે નેપાળની રાષ્ટ્રીય ટીમો અને ક્લબોને આગામી સૂચના સુધી તમામ ફિફા અને એએફસી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ફિફાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ. પેશ હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના છેલ્લા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાણંદની મોડેલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા. તેમણે વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
1: આપણને એમ થાય કે ભાઈ ખરેખર જ્યાં વ્યવસ્થા ઉભી થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ હોય એનો લાભ જો ના લઈ શકાય તો એ આપણા માટે તકલીફ ઉભી કરી શકે. પણ લાભ લેવો પડે, લેવો જ જોઈએ. અને એમાં વાલીઓનું હવે પૂરેપૂરું યોગદાન જોઈએ. શિક્ષકો રેગ્યુલર તમે અહીંયા આગળ જે SMC કમિટીમાં છે એટલા જ વાલીઓ નહીં પણ દરેક વાલી અહીંયા આગળ શાળાની મુલાકાત લેવું જોઈએ. એમનો દીકરો દીકરી કેવી રીતે ભણે છે, ક્યાં એને કાચી પડે છે, એના માટે શિક્ષક શું ધ્યાન આપે છે, કેવી રીતનું ધ્યાન આપે છે, તો જ આ બધાનો લાભ ખરેખર આપણે લીધો એવું કહી શકાય.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ખાનગી શાળાઓ છોડી સુરતના 4708 વિદ્યાર્થીઓએ સુરતની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણ વિભાગની પ્રારંભિક ચેતવણી પ્રણાલી EWS દ્વારા ગત વર્ષે 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે પણ આ પ્રણાલીની મદદથી શાળા છોડી દેવાનું

જોખમ ધરાવતા સંભવિત 1,18,234 બાળકોની ઓળખ કરવામાં આવી છે. ગત વર્ષે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી 90,000થી વધુ શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પરત લવાયા હતા. જામનગર જિલ્લામાં ધ્રોલ લતીપર ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયાના અહેવાલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાનું મૃત્યુ થયું છે. યુવકના મોતથી પરિવાર અને વતનમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈ મોડી રાત્રે સિંહણે 5 વર્ષના બાળક પર હુમલો કરીને તેને જંગલમાં ખેંચી ગઈ હોવાના અહેવાલ છે. અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે દાદાની નજર સામે જ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી, જો કે જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળ નજીક અન્ય 2 વન્ય પ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી. ધારી ગીર પૂર્વના વન વિભાગે બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ મોકલાયો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 જ મહિનામાં સિંહના હુમલાની આ 3જી ઘટના છે. મહેસાણાના મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે તાજિયા તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં પીઆઈ KD રાવલે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી તાજિયા તહેવારની ઉજવણી, રૂટ વ્યવસ્થા તેમજ કાર્યક્રમની માહિતી આપી હતી. મોઢેરા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા જાળવણી માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન જામનગરમાં પણ કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જામનગર શહેરમાં ચાંદીનો તાજિયો તેમજ અમી ધૂળ ધોયાનો તાજિયો વિશ્વભરમાં વિખ્યાત છે. ભાવનગરની સર ટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં પજવણીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરો સામે માનસિક દબાણ અને નાણાકીય સતામણી અંગે સીધી કેન્દ્રીય સ્તરે ફરિયાદ નોંધાવી છે. આ અંગે જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી હતી. મહેસાણાના બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ સ્થાનિક સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુલ 16 બેઠક પર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. 29 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 30 ઓગસ્ટે થશે, જ્યારે 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને 10 સપ્ટેમ્બરે મતગણતરી થશે. ભાવનગરમાં એસટી વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરફેર કરતા વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રને સાથે રાખીને ચલાવવામાં આવેલી આ સંયુક્ત ઝુંબેશનો મુખ્ય હેતુ 3-વ્હીલર, ટેમ્પો, મેજિક રિક્ષા અને મિની બસો જેવા ગેરકાયદેસર વાહનો દ્વારા થતા બિનઅધિકૃત મુસાફર હેરફેરને અટકાવવાનો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. બૃહદ બનાસકાંઠા વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં ખેડૂતો દ્વારા ખેતી કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. હાલ આદરા નક્ષત્રના શુભ સમયગાળામાં ખેડૂતો મગફળી, કપાસ, બાજરી, જુવાર અને તલ જેવા પાકનું વાવેતર કરી રહ્યા છે. આ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો નર્મદા આધારિત સિંચાઈ યોજનાઓ તેમજ ટ્યુબવેલના પાણીનો ઉપયોગ કરીને વાવેતર પૂર્ણ કરી રહ્યા છે.
વરસાદની રાહ વચ્ચે ખેડૂતોમાં સારા ચોમાસાની આશા જોવા મળી રહી છે, જેથી ખેતી પાકોને

0: પૂરતું પાણી મળી રહે અને સારું ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉમંગભેર પ્રારંભ થયો છે. ડીસા તાલુકાના માલગઢ પરબડી પ્રાથમિક શાળા ખાતે વન અને પર્યાવરણ વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર 42 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ પણ કર્યું હતું. વાવ થરાદ જિલ્લામાં થરાદના આઇકોનિક રોડ પર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને થઈ હતી. યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં હજારો નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવ થરાદ વિસ્તારમાં 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામેથી પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરવામાં આવેલી કરોડોની જોગવાઈના કારણે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સરકારની આયુષ્યમાન ઉજ્જવલા, કિસાન સન્માન નિધિ અને જ્યોતિગ્રામ જેવી કલ્યાણકારી યોજનાઓની સફળતા અંગે વાત કરી હતી. થરાદ ખાતે રાજ્યના ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરી ખેતી ખર્ચ ઘટાડવા માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી. દાંતીવાડા સ્થિત સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેન્કની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. અધ્યક્ષે બનાસ બેન્કના સફળ સંચાલન, એનપીએમાં નોંધપાત્ર ઘટાડો અને 7,000 કરોડ રૂપિયાના ટર્નઓવર માટે ચેરમેન અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લાની જીવાદોરી સમાનથી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ બનાસ બેંક સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાનમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું કે હાલમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 180થી વધુ એટીએમ અને 750થી વધુ માઇક્રો એટીએમ કાર્યરત કરાયા છે, જેનાથી છેવાડાના વિસ્તારો સુધી બેન્કિંગ સુવિધા સફળ બની છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ અપીલને અનુસંધાને હવેથી દર સોમવારે તમામ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે નો વ્હીકલ ડે એટલે કે વાહન મુક્તિ દિવસ ઉજવવાનું નક્કી કરાયું છે. આ દિવસે યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો કોઈપણ પ્રકારના ખાનગી વાહનનો ઉપયોગ કર્યા વિના કચેરી તેમજ કોલેજ આવશે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનું સમાચારપત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ.
2: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફલતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નય ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર

0: शनिवार 28 जून सुबह 11 बजे मन की बात।
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે છે 25મી જૂન. વર્ષ 1976માં આજના દિવસે પ્રિયકાંત મણિયારનો નિર્વાણ દિવસ. મૂળ અમરેલીના ગુજરાતી કવિ, નવ ધોરણ ભણેલા, બાપદાદાનો બંગડીનો વ્યવસાય, બંગડી બનાવતા બનાવતા કવિ બની ગયા. અનેક કાવ્ય સંગ્રહો લખ્યા, જેવા કે પ્રતીક, સ્પર્શ, સમીપ, ફૂલોનો કવિ, અશબ્દ ચિત્ર, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ, વ્યોમલિપિ. આમ રોમેન્ટિક મિજાજના કવિ, ઉત્તમ ઉર્મિ કાવ્યો પણ તેમણે લખેલા. તેમણે કુમાર સુવર્ણચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી પુરસ્કાર વગેરેથી સન્માનિત પણ કરાયેલા. વધુ ગીતો રાધાકૃષ્ણ પર તેમણે લખેલા. આવો સાંભળીએ અનાર કઠિયારાના કંઠે તેમની જ રચના.

અનાર કાઠિયારાના કંઠે પ્રિયંકાંત મણિયારની ગીત રચના હમણાં જ આપે સાંભળી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ આરતી મુનશીના કંઠે તુષાર શુક્લની ગીત રચના.

ગાર્ગી વોરાના સ્વરમાં હતી ઉમાશંકર જોશીની ગીત રચના. ઉમાશંકર જોશીની જ ગીત રચના બીજી સાંભળીએ કાર્યક્રમની સમાપ્તિમાં વિરાજ અને બીજલ ઉપાધ્યાયના સ્વરમાં.

વિરાજ બીજલ ઉપાધ્યાયના કંઠે ગવાયેલ ઉમાશંકર જોશીની આ ગીતરચના સાથે જ આજનો ગેર ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર બપોરના 3 થયા છે. આજની સભાને અહીં જ વિરામ આપીએ છીએ. સાંધ્ય સભાના પ્રસારણ સમયે આપને ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: परियोजनाओं को तेजी से पूरा करने पर जोर दिया। विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर ने कहा है कि दुनिया में हथियारों के बढ़ते उपयोग, जोखिम लेने की प्रवृत्ति में वृद्धि और सोशल मीडिया से प्रभावित राजनीति देखने को मिल रही है। दक्षिण कोरिया में शांति और समृद्धि पर जेजू द्वीप में आयोजित सम्मेलन को संबोधित करते हुए डॉक्टर जयशंकर ने ये बात कही। डॉक्टर जयशंकर ने अधिक सहयोगात्मक विश्व व्यवस्था के निर्माण के लिए भारत के वसुधैव कुटुम्बकम के मार्गदर्शक सिद्धांत का उल्लेख करते हुए वैश्विक चुनौतियों से निपटने के लिए और अधिक अंतर्राष्ट्रीय सहयोग की आवश्यकता पर बल दिया। वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति डेल्सी रोड्रिगेज ने आज कहा कि देश में आए दो शक्तिशाली भूकंपों में 164 लोगों की मौत हो गई है और 971 घायल हो गए हैं। स्केल पर भूकंप की तीव्रता 7.2 और 7.5 मापी गई। इस बीच जापान के उत्तर पूर्वी भाग में आज सुबह 7.2 तीव्रता का भूकंप आया, इनमें 4 लोग घायल हो गए। अधिकारियों ने लोगों से सतर्क रहने की सलाह दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ અમારા આજે બીજી સમયમાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. અત્યારે 5:10 ગુલમોહર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળીશું. 5:45 લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં પ્રાચીન ભજન સાંભળીશું મહેન્દ્ર ઓઝાના સ્વરમાં અને લોકગીતો દલુભાઈ ભરવાડના સ્વરમાં. સાંજે 6:30 આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપ 2026 અંતર્ગત ભારત અને બાંગ્લાદેશની મહિલાઓ વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આ મેચની રનિંગ કોમેન્ટ્રી સાંભળીશું મેચના અંત સુધી. મુખ્ય સમાચારોને બાદ કરતા શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર દક્ષાબેન શિવાભાઈ માજી રાણા, શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘવરણા, ઉંમર વર્ષ 24, ઊંચાઈ 4 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો લંબગોળ, શરીરે લાલ કલરની ઓઢણી તથા બ્લાઉઝ અને ઘાઘરી પહેરેલ છે, ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. 8 જૂન 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર જયંતીજી ભૂરાજી ભીલ, શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ઘવરણા, ઉંમર વર્ષ 28, ઊંચાઈ આશરે 5 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો લંબગોળ છે, શરીરે નાઇટી અને શર્ટ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તારીખ 9 જૂન 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: जी, खड़े खड़े क्या देख रहे हैं?
2: कमाल है, उस चांद को घंटों देखता रहा, उसने एक बार भी नहीं टोका.
1: तो चांद को ही देखे ना.
2: मगर वो सांस नहीं लेता.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ઉદિત નારાયણ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા રેફ્યુજી ફિલ્મમાં. હવે સાંભળીએ સાગર ફિલ્મનું આ ગીત.

0: કિશોર કુમાર અને એસપી બાલાસુબ્રમણ્યમને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું સાગર.
1: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. હમણાં આપ સાંભળી રહ્યા હતા દલોભાઈ ભરવાડના સ્વરમાં લોકગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: भारत जी सदारत में ब्रिक्स तवानाई मंत्रियुनि जी बैठक गुरुग्राम में शुरू। उपराष्ट्रपति ए राज्यसभा जे चेयरमैन सी पी राधा कृष्णन अज पार्लियामेंट में राज्यसभा जे नवन चूंडियल मेंबरन ए बीहर चूंडियल मेंबरन के औहदे ए राजदारी जो कसम खरायो। मैनचेस्टर में आईसीसी महिला टी ट्वेंटी क्रिकेट वर्ल्ड कप ग्रुप ए जी मैच में अज शाम भारत जो मुकाबलो बांग्लादेश सां थींदो। सिंधी समाचारन जो एहो अंक ते समाप्त थियो। मुखे ॾींदा इजाज़त।
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર।
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: जून नेशनल इनफर्टिलिटी जागरूकता का महीना है। इसी अवसर पर आइए सुनते हैं शहर के प्रसिद्ध इनफर्टिलिटी विशेषज्ञ की राय।
5: नमस्कार, मैं हूं डॉक्टर विशाल प्रजापति, मेवी वुमन केयर हॉस्पिटल हिम्मतनगर। हर दंपति का सपना एक खुशहाल परिवार बसाने का होता है, लेकिन इनफर्टिलिटी यानी कि बाजपन कई दंपति का ये सपना साकार होने नहीं देता। इनफर्टिलिटी का अर्थ है कि एक वर्ष तक नियमित प्रयासों के बावजूद भी गर्भधारण न होना। यह हर 6 में से एक दंपति को प्रभावित करता है। याद रखें, इनफर्टिलिटी का कारण केवल महिला नहीं बल्कि पुरुष भी होते हैं। जीवन शैली में बदलाव से लेकर मॉडर्न प्रभावी उपचार जैसे IVF अब उपलब्ध है। अब समय है कि इस विषय पर हम बिना संकोच खुलकर बात करें और डॉक्टरों से उचित मार्गदर्शन ले।
4: गुफिक बायोसाइंसेस के जेनोवा विभाग द्वारा जनहित में जारी।
6: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
6: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન पुलिस द्वारा जनहित में प्रसारित।
4: जून नेशनल इनफर्टिलिटी जागरूकता का महीना है। इसी अवसर पर आइए सुनते हैं शहर के प्रसिद्ध इनफर्टिलिटी विशेषज्ञ की राय।
5: नमस्कार, मैं हूं डॉक्टर विशाल प्रजापति, मेवी वुमन केयर हॉस्पिटल हिम्मतनगर। हर दंपति का सपना एक खुशहाल परिवार बसाने का होता है, लेकिन इनफर्टिलिटी यानी कि बाजपन कई दंपति का ये सपना साकार होने नहीं देता। इनफर्टिलिटी का अर्थ है कि एक वर्ष तक नियमित प्रयासों के बावजूद भी गर्भधारण न होना। यह हर 6 में से एक दंपति को प्रभावित करता है। याद रखें, इनफर्टिलिटी का कारण केवल महिला नहीं बल्कि पुरुष भी होते हैं। जीवन शैली में बदलाव से लेकर मॉडर्न प्रभावी उपचार जैसे IVF अब उपलब्ध है। अब समय है कि इस विषय पर हम बिना संकोच खुलकर बात करें और डॉक्टरों से उचित मार्गदर्शन लें।
4: गुफिक बायोसाइंसेस के जेनोवा विभाग द्वारा जनहित में जारी।
7: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે।
7: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે।
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
8: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપ 2026 અંતર્ગત આજે ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે ભારત અને બાંગ્લાદેશની મહિલા

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહીનદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે સમાપન થયું. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવ્યો. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના સાણંદના પીંપણ અને મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે 2 દાયકા પહેલા શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે જનજનનો ઉત્સવ બન્યો. તેમણે ઉમેર્યું, અભ્યાસ છોડી જતા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરત અને વડોદરાની શાળાઓમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળામાં તેમણે કહ્યું કે સુરત દેશનું પહેલું શહેર છે જ્યાં 6 અલગ અલગ ભાષામાં શિક્ષણ આપતી સરકારી શાળાઓ કાર્યરત છે.
1: સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
0: રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ અને મંત્રી ત્રિગમ છાંગાએ કચ્છ જિલ્લાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી.
2: લગભગ 924 જેટલા વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. 2003માં જયારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યુ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય.
0: જામનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અને તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે પ્રવેશોત્સવ ઉજવ્યો. મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. બોટાદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન 5 નવી આંગણવાડીઓનું લોકાર્પણ થયું, જ્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલના બાળકનો આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો. ભરૂચ જિલ્લામાં હાંસોડ ખાતે પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા, જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજ્યમંત્રી પ્રવીણ માળી પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાના મૃતદેહને વતન લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ છે. આજે અથવા આવતીકાલે મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી શક્યતા હોવાનું અધિક કલેક્ટર મેહુલ દેસાઈએ જણાવ્યું.
3: હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કણઝારીયા, જે હાલે કતાર દેશમાં દોહા ખાતે ગેસ પ્લાન્ટના બ્લાસ્ટ દુર્ઘટનામાં અવસાન પામેલા હતા અને પરિવારના સાથે સંપર્કમાં અમારા ગ્રાઉન્ડ લેવલે ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર એમના સાથે છે અને સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અત્રે આવી જવાના તેઓ દ્વારા અમને જાણકારી પ્રાપ્ત થઈ છે.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે 1,700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું માળખું બનાવાશે, જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજીત 70 જેટલા દરવાજા મુકાશે.

0: પાશે, જ્યારે બાકીના વિસ્તારમાં સંરક્ષણ બંધ બનાવાશે. આ બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત અંદાજે 80 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. ડિજિટલ ધરપકડ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા પાડ્યા. સીબીઆઈએ ઓપરેશન ચક્ર 6 હેઠળ વિવિધ 80થી વધુ સ્થળોએ પડેલા દરોડા દરમિયાન 2 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીના 200થી વધુ કેસોમાં સંડોવાયેલા સંગઠિત માળખાને તોડી પાડવા સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને જેલમાં મોકલાયો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના TB3 રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું કર્યું હતું. હારીજના વતની અને હાલ પાટણમાં રહેતા હર્ષદ ઠક્કરને ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે આજે આપેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 3,700થી વધુ ગુના નોંધી કુલ 5,346 આરોપીઓને જેલમાં ધકેલાયા છે. માદક પદાર્થના માળખાને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
1: આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા ATS અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નિસ્તનાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભો કર્યું છે.
0: આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975 ના રોજ ભારતના બંધારણનો દુરુપયોગ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કટોકટી બંધારણની ભાવનાને કચડી નાખવાનો અને ભારતને સરમુખત્યાર શાહી તરફ ધકેલવાનો પ્રયાસ હતો. દરમિયાન જૂનાગઢ શહેર ભાજપે આજે નરસિંહ સરોવર ખાતે 3 દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂક્યું, જેમાં 25 જૂનના અનુસંધાને ચિત્ર પ્રદર્શન અને કટોકટીના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેમિનાર હોલ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાની અધ્યક્ષતામાં વિશેષ પ્રદર્શન યોજાયું. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 3-4 દિવસોમાં ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: अहमदाबाद जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो हल्का से मध्यम बरसात का संभावना है, इसमें जो डिस्ट्रिक्ट में जो सौराष्ट्र की देवभूमि द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है. अभी जो मानसून पास कर नॉर्दर्न लिमिट ऑफ मानसून का है, अभी अगले 3-4 दिनों में उत्तर अरब सागर, गुजरात, मध्य प्रदेश के और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કોરિયા અને ચાઇનીઝ તાઇપેઈએ જીત નોંધાવી છે. કોરિયાએ ઓમાનને 3-2થી હરાવ્યું. આ જીત સાથે કોરિયાએ પુલ બીમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, જ્યારે બીજા મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું. બીજી તરફ ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધીની 4 મેચ જીતીને પુલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડની સહાય અર્પણ કરી. વાયબ્રન્ટ ગુજરાતની આ 4થી પ્રાદેશિક પરિષદ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન સત્તામંડળ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ઉભી થતી ફરિયાદોને નિકાલ અર્થે 1 જૂન 2026થી વરસાદ શરૂ કરાયો છે, જેનો ટેલિફોન નંબર 0792755051 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહી નદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ

0: ગંભીર બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ચહેરે ભી માયુસ ક્યોંકિ ઇસ તરહ કે

0: વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તે 25 જૂન 1975 રોજ ભારતના બંધારણનો ભંગ કરવામાં આવ્યો ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલી કવિતાની પંક્તિઓ વાંચી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વાજપેયીની શાશ્વત કવિતાઓ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એકને અવાજ આપે છે. પ્રધાનમંત્રીએ લોકોને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના ભાવનાત્મક શબ્દો સાંભળવાની અપીલ કરી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં વર્ષ 2026 માટે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ, નાયબ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય વૈશ્વિક ઉર્જા પડકારો અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક 11મા બ્રિક્સ ઉર્જા મંત્રીઓના સંયુક્ત સંદેશા વ્યવહારને અપનાવવા સાથે સમાપ્ત થઈ હતી, જેમાં ઉર્જા સુરક્ષા, ટકાઉપણું, નવીનતા, સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં સહયોગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે વિકાસશીલ દેશોની ટકાઉ વિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની ઉર્જા ઉત્પાદન ક્ષમતા આશરે 540 ગીગાવોટ છે. ભારત વિશ્વમાં વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉર્જામંત્રીએ નોંધ્યું કે ભારતની સૌર ઉર્જા ક્ષમતા વર્ષ 2014માં આશરે 3 ગીગાવોટથી વધીને 154 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના સના સતીશ બાબુ, વિજય ચિંતાકાયલા અને બશ્યમ રામકૃષ્ણ અને જનસેના પાર્ટીના લિંગામનીની રમેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના ભાજપના તાઈ ટાગક, ઓડિશાના ભાજપના દેવાશીષ સામંતરાય, તમિલનાડુના કોંગ્રેસના પ્રવીણ ચક્રવર્તી અને ગુજરાતના ભાજપના રાજેશ પરમાનંદ શુક્લાએ પણ શપથ લીધા. તેમજ ઝારખંડ મુક્તિ મોરચાના વેદનાથ રામ અને ઝારખંડના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે દુનિયામાં શસ્ત્રોનો વધતો ઉપયોગ, જોખમ લેવાનું પ્રમાણ અને સોશિયલ મીડિયા આધારિત રાજકારણમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર આયોજિત શાંતિ અને સમૃદ્ધિ પરના પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે દેશો તેમની શક્તિ અને તાકાતનું પ્રદર્શન કરવા માટે વધુ વલણ ધરાવે છે અને પહેલા કરતા ઓછા સંકોચ સાથે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક દક્ષિણને વધારે ક્ષમતા અને વધુ અવસર આપવા જોઈએ, જેથી વૈશ્વિક વિકાસના નવા અવસર પ્રાપ્ત થશે.
1: वैश्विक दक्षिण को अधिक क्षमता और अधिक अवसर दिए जाने चाहिए. इससे वैश्विक विकास के नए अवसर पैदा होंगे और साझा प्रयासों से पूरी दुनिया को लाभ मिलेगा. हम केवल कुछ देशों पर नियमों और मानकों को बनाए रखने के लिए निर्भर नहीं रह सकते. दुनिया को अपने भविष्य पर अधिक नियंत्रण रखना होगा.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં લશ્કરી ઇજનેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે લશ્કરી ઇજનેર સેવાના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત મહેનત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અધિકારીઓના પ્રયાસો સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં એમેઝોનના 48 અબજ ડોલરના રેકોર્ડ રોકાણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ નવી દિલ્હીમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રોકાણ યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને આ ભારતમાં રોકાણ કરવામાં વિશ્વભરમાં વધી રહેલી રૂચિને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-29 જૂન સુધી સેસેલ્સની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પ્રધાનમંત્રીની સેસેલ્સની બીજી

0: મુલાકાત થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય સશસ્ત્ર દળો અને બે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેલ્સેસની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 હતી. આ એક સદી કરતા વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 1700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધીની ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. આ ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટીની સ્થિતિ સાથે જ આગામી સૂચના સુધી વિદ્યાર્થીઓ માટે વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કટોકટી ટીમો અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. વિનાશક ભૂકંપ બાદ વિશ્વભરના નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે એકતા વ્યક્ત કરી છે અને સહાયનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શક્ય તેટલી બધી જ સહાયની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ સરકારી એજન્સીઓને ઝડપી પ્રતિભાવ માટે તૈયાર રહેવા અને જરૂર મુજબ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે 300 બચાવ કાર્યકરો અને પેરામેડિક્સ, 50 ટન સાધનો, દવાઓ અને આવશ્યક પુરવઠો તૈયાર છે. આજે સવારે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રિફેક્ચરના દરિયાકાંઠે આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. ટોક્યો સહિત અનેક પ્રિફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી વ્યાપક કરારોમાંનો એક છે. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે ઇન્ડિયા વીક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશોને આર્થિક લાભ થવાની સંભાવના પ્રચંડ છે. શ્રી ગોયલ યુકેની 3 દિવસની મુલાકાતે છે, જે 15 જુલાઈથી અમલમાં આવનાર ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે આશરે 48 અબજ પાઉન્ડના વાર્ષિક વેપારને વધુ વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને યુકે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજીઓ 10 જુલાઈ સુધી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એ મુકાબલામાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશે 12 ઓવરમાં 2 વિકેટે 75 રન કર્યા હતા. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે, જેણે 3માંથી 2 મેચ જીતી છે. બાંગ્લાદેશે પણ 2 મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તેઓ 4થા સ્થાને છે. ફિફા વિશ્વકપમાં કુરાકાઓ આજે રાત્રે ગ્રુપ ઈ મેચમાં આઈવરી કોસ્ટ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. ગ્રુપ ઈની બીજી મેચમાં ઇક્વાડોર અમેરિકાના પૂર્વ રુથરફર્ડમાં જર્મની સામે ટકરાશે. અગાઉ જાપાન આવતીકાલે સવારે ગ્રુપ એફ મેચમાં સ્વીડન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 4:30 શરૂ થશે. અન્ય મેચમાં ટ્યુનિશિયા યુએસએના કેન્સા સિટીમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવા મહેલ

0: किसी के,
1: क्या करना है दीदी?
0: अरे हो रहना किसी के,

0: चंदा।
1: आईसीसी महिला टी20 क्रिकेट विश्व कप 2026 अंतर्गत ओल्ड ट्रेफर्ड ग्राउंड मांचेस्टर खाते भारत અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ ટી20 આંતરરાષ્ટ્રીય મેચની રનિંગ કોમેન્ટરી અમારા દિલ્હી કેન્દ્ર પરથી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખેં, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત. મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. इसके लिए आप अपने सुझाव 26 जून तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं, या फिर 1922 पर भी कॉल कर सकते हैं. नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं, या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं. तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात.
1: आप समझी रहे छो आकाशवाणी नो अमदावाद वडोदरा केंद्र. रात्रि ना 10:50 थे रही छे, संभलिए फिल्म संगीत.

યશોદાસને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું સદમા. તે પહેલા આપે સાંભળ્યું તેઝાબ ફિલ્મનું ગીત, નીતિન મુકેશ, અલકા યાજ્ઞિક અને શબ્બીર કુમારના સ્વરમાં. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 11 થવા જઈ રહ્યા છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: efforts in the wake of the severe consequences of the earthquakes. The government has hiked the fee for application of passports, with a 36-page fresh passport or reissue of passport now costing 2,500 rupees. The Passport Amendment Rule 2026 will come into force with effect from 1st of next month. In a notification, the Ministry of External Affairs said that under the new fee structure, a fresh passport or reissue of passport under Tatkal will cost 5,000 rupees. The fee for 60-page ordinary passport or reissue will be 3,500 rupees and under Tatkal, this will attract 6,000 rupees. The existing fee for a 36-page passport is 1,500 rupees and for a 60-page passport is 2,000 rupees. Prime Minister Narendra Modi met Queen Maxima of the Netherlands, the UN Secretary General's Special Advocate for Financial Health, in New Delhi today. In a social media post, Mr. Modi stated that during the meeting, they discussed how India's digital public infrastructure-led revolution is making financial services more accessible and affordable, enhancing ease of living and empowering people at scale. The Prime Minister added that India remains committed to sharing its experience with partner countries across the world. National Testing Agency NTA has opened a window today for candidates to challenge the provisional answer keys for the NEET UG 2026 re-exam, which was held on the 21st of this month. In a social media post, the NTA announced that the answer keys are now available at www.neet.nta.in. Students can challenge questions for a fee of 2,000 rupees per question until the 28th of this month. This fee is fully refundable if the challenge is accepted. India's newly appointed High Commissioner to Bangladesh, Dinesh Trivedi, formally assumed office today after presenting his credentials to Bangladeshi President Mohammad Shahabuddin at Bangabhavan in Dhaka. Following the credential presentation ceremony at the Presidential Palace, Trivedi visited the Indian Visa Application Centre in Dhaka to inspect its operations and interact with officials. In the FIFA World Cup, Curaçao will take on Ivory Coast in Group E match at Philadelphia in US at 1:30 Indian time. In another Group E fixture, Ecuador will face Germany at East Rutherford in at 1:30 AM IST. And that's the end of this news bulletin.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે શુક્રવાર 26 જૂન 2026 સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા સાંભળીશું 6:30, વિષય જિંદગી એટલે જિંદાદિલી, વક્તા ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. શ્રી રામચરિત માનસ ગાન 6:35, ગાંધી વંદના કાર્યક્રમ 6:45. 7 સદાબહાર ગીતોનો કાર્યક્રમ, 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9 ગુજરાતી ગીતો મળીશું, 9:30, 10:02 સિંધી કાર્યક્રમમાં ચાય કી ચુસ્કી, લેખન એવં પ્રસ્તુતિ મીનુ મેઘાણી, 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10:45 સુગમ સંગીતમાં વનિતા ઠક્કરનું સુગમ સંગીત સાંભળીશું, ફિલ્મ સંગીત 11:02, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 12 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12:30 સહિયર બહેનો માટેનો કાર્યક્રમ જેમાં દાંતના દર્દોની આધુનિક સારવાર વિશે ડૉક્ટર ભાવિકા શાહનો વાર્તાલાપ સાંભળીશું. સુગમ સંગીત 1:10 ગાયક કલાકાર સુધીર ઠાકર, 1:30 જય ભારતી ફોજીભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, લોકસંગીત સાંભળીશું, 5:45 જીતેન્દ્ર રાવલના સ્વરમાં પ્રાચીન ભજન અને આશાબેન વ્યાસના સ્વરમાં લોકગીતો સાંભળીશું. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, કાર્યક્રમ ગામનો છોરો 7:22, 8 સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, ગુજરાતી ગીતો મળીશું, 8:30, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રાત્રે 10:10:30 હિન્દી ફિલ્મ સંગીત. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 40.1

5 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ નોંધાયું. 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 48% રેકોર્ડ થયું. હવામાન સમાચાર આપે સાંભળે 354.6 દશાંશ મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:12:52 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણને માણનારા સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના 11:15 થઈ છે. હવે શરૂ કરીએ DTH સેવાના ગુજરાતી પ્રસારણના વિવિધ મનોરંજક કાર્યક્રમોની સફર. મેળવી લઈએ પ્રથમ રૂપરેખા, હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શ્રોતા મિત્રો, DTH સેવાના ગુજરાતી પ્રસારણના પ્રારંભે હમણાં થોડીક જ વારમાં રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપ માણી શકશો લોકગીતો મોનાજી બારોટ, રાકેશભાઈ પટણી તથા જ્યોત્સનાબેન કેસરિયાના સ્વરમાં. 12 વાગ્યાનો સમય રહેશે નાટક માણવાનો, જેમાં આપ માણી શકશો સૌમ્ય જોશી દ્વારા લિખિત દિગ્દર્શિત નાટક વેલકમ જિંદગી, પ્રસ્તુતકર્તા કિરણ ભટ્ટ. 1 વાગે રજૂ કરીશું યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સંભળાવીશું આપને મુકેશના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો. ત્યારબાદ 2 વાગ્યાથી શરૂ થશે વિવિધ સભર કાર્યક્રમો. 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન આપ માણી શકશો વિવિધ મનોરંજક કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત. ત્યારબાદ શાસ્ત્રીય સંગીતમાં અલી અહેમદ હુસેન પાસેથી શહેનાઈ વાદન, માણી શકશો રાગ કલાવતી. તથા વિવિધ સભર કાર્યક્રમના અંતે આપ સોનુ નિગમના સ્વરમાં ગેરફિલ્મી ગીતો માણી શકશો. ત્યારબાદ DTH સેવાના ગુજરાતી પ્રસારણના અંતે એટલે કે પરોઢિયે 5 વાગે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિસભર ભજનો. તો આ હતી રૂપરેખા. શ્રોતા મિત્રો, હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની પ્રસ્તુત છે હવે DTH સેવાના ગુજરાતી પ્રસારણનો પ્રથમ કાર્યક્રમ ભક્તિ લોકસંગીત. સંભળાવીએ તેમાં આપને લોકગીતો, સૌપ્રથમ મોનાજી બારોટના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો લોકગીતો રાકેશભાઈ પટણીના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો લોકસંગીતના કાર્યક્રમમાં લોકગીતો જ્યોત્સનાબેન કેસરિયાના સ્વરમાં.

0: આ લોકગીત સાથે જ શ્રોતા મિત્રો લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા હતા ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. હવે સમય થઈ રહ્યો છે શ્રોતા મિત્રો નાટક માણવાનો, જેમાં પ્રસ્તુત છે નાટક વેલકમ જિંદગી. લેખક અને દિગ્દર્શક સૌમ્ય જોશી, પ્રસ્તુતકર્તા કિરણ ભટ્ટ.
1: એ ભાઈ, પેલા અહીંયા ધ્યાન આપો જરા.
2: નમસ્કાર. રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ, ભરત ઠક્કર નિર્મિત, સૌમ્ય જોશી લિખિત, દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
1: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ની ઈ મારી હારી એક રેલગાડી છે.
3: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.
1: એટલે કહેવાનું શું થાય છે કે આ જિંદગીની રેલગાડી છે ને એ અમુક વાર આડા પાટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશને પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી હત્તર જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
4: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર.
5: અરે યાર, તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું કહે છે?
4: હેરી હેરી બેલાફોન.
1: એટલે ગણ કે નળના ત્યાં 80 ને પ્લસ ની ટાંકી ને 250 ને એમાંથી ગયા 75 ને બારણા નો ઉમેર 700 ને 700 માં 8% કન્સેશન. એટલે ગણ ને કે
6: આટલી બધી ગણતરી માં થોપાકી ગયું મારું. આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમાં તમારી 8% છે ને ગણાત્રા પડીશ.
7: પપ્પા કેચ,
1: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારે સાવરકુંડલામાં ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઉભો હતો, એ પછી માઈક આગળ ઉભો રહેવાનો અમારો પહેલો.
6: ભાઈ બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાળે કે નંબર દો ના. ઉધાઈ ઉધાઈ અપની ધીમા.
8: આ કઈ ગાડી રે લઈ આવી, રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
6: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં ના. એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસે થી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઉભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂછડું ઊંચું થયું તો ખીજાય. એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની, ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં. ઓલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવે ને, એ 24 કલાક માંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ, બાકીના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા

0: ચકાસતા ભાઈઓ, ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા, એક મિનિટો, આ ફોટો કેવા હશે જો? રવિવારે પાડ્યો તો ને, એટલે મહિનામાં 4 વાર હશે આવું.
1: એ ભાનુ, ગઈ હો ટ્રેન ગઈ.
0: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
1: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર ન હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
0: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે બે જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
1: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી.
0: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે, તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
1: હા તો જઈ આવતા અઠવાડિયે, મારો પાસ ને તારી કૂપન.
0: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જશે.
1: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
0: આમને આમના સાહેબોનું બહુ, 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આ આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કાંઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. આવતા રવિવાર પાકું હો, અમે કેટલા દીથી ગેટવે નથી.
1: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિક્વેરામાં સફારી નખાવાનો છે.
0: શું સિક્વેરા?
1: અલ્યા સિક્વેરા ખબર નથી ડોબી? ઈ 150 વર્ષ જૂનો દરજી છે.
0: તો જી દોરો પરોવી શકે છો એમાં?
1: આ 4થી પેઢી છે એની બુરથલ. ઈ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. એ અમારા સાથે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
0: ઈ સાથેના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની. અત્યારે પહેરેશ કોઈ સફારી? તમારા ફેરવેલનો ડ્રેસ નક્કી જ છે. રેમન્ડ વાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
1: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરે જ ન કમી.
0: અત્યારે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
1: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
0: આ તો ન્યાથી ગેટવે જાશું પણ મારે વડાપાઉ ખાવા કેટલા દીથી નથી. શું થયું, ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉ લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટુઆ વડાપાઉ લાવવાનું બંધ કરી દો, આ 4થી વાર ભૂલી ગયા.
1: એ તો તારી પેન્ટ મુક બાજુમાં ના આવ્યો પેલા? યોલા ઉદયના ઇન્જેક્શન મારવાના, તેનું શું કર્યું તે?
0: એની ગંધ મારે હો કહી દઉં.
1: હાઈ મને તો ખબર જ છે, જી લાજ સાહેબ માટે આ ઘર ટકાવીને રાખવાનું છે ને એ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ન્યા જતો રે. સૂતો છે જી?
0: 6:40 થઈ.
1: હા તો મને ખબર છે, રાતના 2 વાગ્યા સુધી પેલી મેચો જોશે ફૂટબોલની ક્લબો વાળી, પછી ઘોરશે અવારે 10 વાગ્યા. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેક્ચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટમાં જ ભૂલી ગયો છે. તમે કેતા હો જોઉં જરા?
0: હા તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
1: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપેના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
0: તમારો સેકન્ડ ક્લાસ નો છે?
1: તો ફોટા દે ને, જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દે. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
0: કોઈ દી ઉપાડતા છો નહીં?
1: એ હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
0: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. જા
1: એ ફોટા મૂકી દે પેલા.
0: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હશે ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભાર ભાઈ, પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી, આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીટ છે એની. ના એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
0: ને મારે વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીટ છે આપણી પાસે, પણ મૌખિકમાં કાંઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યુ આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલુ આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયું હશે. એ બેટો, આ કયો રાગ છે?
2: હાટ મમ્મી, ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડ્યો? હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
0: માર તો સવારમાં તમે બે જાઓ પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી, વૈરાગ માટે નહીં, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા. સા
0: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ ન થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
2: આપણે ક્યાં ગયા છે?
0: તાર ફોટા લઈને ગયા છો અતુલ ને આપશે.
2: મારા ફોટા કેમ?
0: અત્યારે અવાજ એકદમ

0: ઘેરો ક્યાં થઈ ગયો? હમણાં ખુલ્લો ગાતો તો એમ બોલ ને.
1: હવે એવું તો બોલું છે યાર મમ્મી.
0: ના બાપાની વાત હોય તારો અવાજ આમ ભૂંગળા માંથી આવતો ને એવો થઈ જશે.
1: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
0: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
1: હવે એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
0: જલારામ બાપાએ. આજ બોન વેટા નથી બનાવવાનો મારો.
1: હા બનાવું જો હવે પણ.
2: એ આ અઠવાડિયાથી આ હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
0: ટીપોય બાપા.
2: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
0: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
1: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
0: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે બાર થી બહુ ખખડાવવાનું હશે, કઈ નઈ કર દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
2: એ વિજયભાઈ નામ છે એનું. હવે
0: ખબર છે, હવે જો કે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે જો. આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હું બે જણા રવિવારે સામ સામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવારનો મેટીની શો ચાલુ. ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં. પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે નહીં. પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવેનો બહુ વાંધો નહીં, પણ એક તોલ્યું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવોય બે ની સરખી જ છે. જો બે જણા સૌ પહેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે. હવે શું પ્રેશર આવશે સમજ્યા તમે? આ પ્રેશર એમાંય બે જણા છાપા લઈ જવા જોઈએ. નહોતું કીધું મેં ટેવો બે ની સરખી જ છે.
2: હવે કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું તું પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈ ન જવાનું, જાવ તમે તમારે શાંતિથી.
1: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાવ.
1: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કહેતો તો કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જાય, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળવા દે, રાંધવામાં શું કરવા છે સેત કયો તો સમજણ પડી. મેથી ના ગોટા બનાવું એટલે શું હાક ના?
2: મને તું જાણ નહીં તો દઈશ એ ગડબો જ નહીં હમણાં તને.
1: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે?
1: આ નિશાંત ની સાથે.
0: જો બેટા આમાં છે ને હું પપ્પાને કાંઈ નહીં કહું. જી કેવો હોય ની તારે જ કહેવાનું.
1: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે.
0: મને બધી ખબર છે, પણ તને ખબર હોય છે કાંઈ કઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
1: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે. કારણ કે વાત જ તમારી બેયની, તારે પૈસા જોઈએ છે એમણે દેવાના છે એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે. હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો
2: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનો?
0: એમ નહીં તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
1: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
2: શું થયું?
0: લે કઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
2: ના તું કઈ કહેતી હતી ને એટલે.
0: ના કઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં કે બધું સ્પીડ અપ કરવાની કઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
1: શું સ્ટાર્ટ?
2: બાનુ
1: મમ્મી.
2: બાનુ
1: મમ્મી પપ્પા. મમ્મી એવું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
2: ઈ મારો પટ્ટો છે. મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
1: આમ પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર્સ અલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગ ને એક બે જગ્યાએ બાર્સ ને આમ તો દારૂનું છે બધું, પણ હા એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા થોડું ફાસ્ટ બી રહેવું પડશે બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.

0: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો કઈ મેનેજર ન બની શકે, કેટલો બધો પગાર હોય છે એમનો.
1: ના પપ્પા, મારે નોકરી નથી કરવી.
0: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે ત્રણ વાડીઓ ને નોકરો ને બધું જ હતું, પણ મારા કાકા ગીજુ કાકા એમણે ધંધો કર્યો ને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ, ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝ્ડ રહેવું પડે ધંધામાં.
1: હા પપ્પા, હું ભણ્યો છું એનું MBA.
0: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
1: પણ પપ્પા, મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી, કારણ કે પપ્પા મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
0: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દઉં આ મુંબઈ શહેરમાં? ઓલે નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દઉં કા?
1: ના પપ્પા, હું એવું બિલકુલ નથી કહેતો, પણ હા ઘણી વાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનત નો બેનિફિટ કોને પપ્પા? તમારી ફોર્મ ને.
0: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પેલા તારી બેનિફિટની વાત પૂરી કરી દઉં. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે? બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
1: ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી?
0: તને છે ને મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી, એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાડીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા છે. તમે જોયો નથી એ સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે સુધી.
1: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને જ્યાંથી જ્યાં પહોંચ્યા છો એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું, હું ખેતવાડીમાં નથી. મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
0: અરે તું બેકવર્ડ જતો રહીશ.
1: તમે કેમ એમ ધારી લો?
0: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
1: પણ તમે એક ઉદાહરણ આપો છો 60 વર્ષ જૂનું, એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણો આપી શકું છું સક્સેસ ના.
0: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
1: પણ કેમ?
0: કેમકે બિઝનેસ તારા લોહીમાં નથી.
1: એમાં લોહી ક્યાંથી?
0: મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસમાં રિક્વાયરમેન્ટ હોય.
1: એટલે તમને
0: નાલાયકી જોઈએ કમ્પલસરી.
1: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તમે એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
0: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
1: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા, જોવો રિયલ વેરી નાઇસ પીપલ.
0: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
1: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
0: તું તું ઉપર પાછો આવી જા. ના કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
1: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
0: લાગો.
1: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશીપ. એમની સોસાયટી, એમની લાઈફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ. તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
0: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
1: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
0: હવે હવે હવે હવે હવે પતી ગઈ એ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
1: હા પપ્પા.
0: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખેશ.
1: 4 લાખ.
0: કાગળિયા થઈ ગયા બધા?
1: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને.
0: તું એ કાગળિયા લઈ આવો, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
1: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
0: ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
1: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા. હું જઉં હવે.
0: આ આ તારો પટ્ટો લે. ઓલું હેલ્મેટ લે તો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ
2: બેસી જાઓ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા બારની, એ તમારે બેની છે ને, તમારે બે કરવાની.

0: આજ પછી તને તો ખબર જ હશે, પૂતપૂતતાની મને કાંઈ ખબર નહીં, કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડતો.
1: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો,
0: નિર્ણય તમારે લેવાનો, તમારે બે જે નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં, સમજી ગયા?
1: હા નિશાન, તું પપ્પા પપ્પા બોલું છે ના, ના ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા એટલે તું બહાર જવાનું છે કેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, તમે ધંધો કરશો?
0: ટેન્શન થઈ ગયું, 15 દી થઈ ગયા, ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ, એમાં શું થયું કે કઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે ને, એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડુસ થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું, હા ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાનું, બાકી કઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું, એટલે અંદરની માથાકૂટ ઓછી.
2: પપ્પા નથી આવ્યા આજે?
0: હમણાં આવતા જશે.
2: મમ્મી આજે 6ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
0: મેં તને કીધું તો છે હું કઈ નહીં થાય.
2: મમ્મી તું જ ને એકદમ મડી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એમાં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું, આ રહ્યા કાગળિયા. તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
0: પણ એટલું જ કહેવાનું, તું જ કહી દે ને.
2: તું કેમ આમ જડ જેવું કરે છે યાર?
0: લે હું જડ જેવું કરું છું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું તારો બાપ. આ તું જે કહે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તી કરી લીધી, એનો અર્થ શું? બીજી વાર વાત ન થઈ શકે, આને જડતા કહેવાય, સમજ્યો?
2: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંતને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી, એવું કીધું એમણે નિશાંતને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
0: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવું તે કહેવાતું હશે?
2: હા તો પછી?
0: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
2: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
0: તું કશું બોલે છે કેમ બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવાય વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
2: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
0: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
2: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઉભી કરી.
0: એમણે ઉભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
2: હા નહીં.
0: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
2: નહીં? હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી, તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવ્યો પહેલા તો હું 6ઠામાં હતો ને. 20 દિવસથી પપ્પાએ કાલે લાવજો કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે, એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
0: એમના ચશ્મા પડી ગયા.
2: શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય, કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સૂઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?
0: એમણે વાત કરવી જોતી હતી તારી સાથે.
2: હા તો પછી?
0: હા તો પછી એમણે ન કરી, ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો. એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત
2: તને મમ્મી, આવી તો હજારો વાતો છે, તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
0: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું બોલથી રમવા માંડો હતો? ઈ બોલ આવ્યો ક્યાંથી તારી પાસે? એ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જ જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુમાં ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે માં ઓલી ટ્યુબ આવે ઓરેન્જ કલરની, ને એમાં 15 દાડે હવા પુરાવવી પડે. એ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપું છું તને.

0: એ આવી ગયા ભાઈ, ખુલ્લું જ છે, બેલ કા મારો તમે?
1: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કેમ બહાર આવું?
1: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસ થી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
0: અલે બાપા હું તો રોજ ફોન કરું છું પણ એ આવે તો ને હું શું કરું?
1: એ એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડી વિજય ભાઈ, મારે એકલા થી નહીં ઢસડાય.
1: હજી હજી મજાક સુજન તને ઉભી થા ને જાતે કરંટ ખાય ને ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
0: ના ના હવે તો ખાઈશ. એકદમ હળવો કરંટ આવેશ.
1: તો તને શું જોઈએ? હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે ફોન આવ્યો તારથી 15 દિવસ થી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈ ને આપો ને. હા મારા રિટાયરમેન્ટના ફંક્શન નું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસ થી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી છે મારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડી નું પતાવો ને બાપા તમે.
0: લ્યો તમારું પેડિક્યોર નું પાણી.
1: આ 100 ડિગ્રી તાપમાન છે.
0: હાલો નાઈ ખૂબી જુ પાણી. ઓ તમને માફક એવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉં?
1: હા એ બાર તુલસી મને ઢોળ દઉં એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
2: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
1: લો આ રૂમમાં મૂકી દો.
2: બને તો આજે જ જોઈ લેજો ને.
1: એ નિશાનના પપ્પાએ અઠવાડિયું ન કર્યું તો મેં ક્યારે ના જોઈ કાઢ્યા?
2: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી એટલા માટે. અને એમના ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
1: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
2: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
1: હા તમે શાક સમારો પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ ક્યાં કચરામાં પડ્યું હશે.
0: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તને તમે ફેંકું.
1: હું તો ફેંકું પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
0: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાને ચિત્ર મુકાવવાનું
1: છે. એ અંદર હોય, લાવ અહીંયા. એ કાનમાંથી હાથ બહાર કાઢ પહેલા. હવે સાંભળ, you are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatra on his retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
0: લે હાય હાય. અને ચેર્ડ એટલે?
1: એટલે એ દિવસે તું ચીફ ગેસ્ટ.
0: પણ એ તો તમારે એમડી નો હોય.
1: વેન્યુ ગાંધી એસોસિયેટ સેમિનાર હોલ મરીન લાઇન્સ, 21 જુલાઈ 2009, 7:30 ઇન ધ ઇવનિંગ. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, એમડી ગાંધી એસોસિયેટ અને વિવેક ગણાત્રા.
2: પપ્પા 21મી તો કદાચ નહીં અવાય મારાથી.
1: હા તો નહીં આવવાનું પછી.
2: ના એટલે પપ્પા 21મી સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે.
1: હા તો નહીં આવવાનું, તને કીધું જ ખરું. પણ
2: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
1: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? નાલે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા એમડીનું હોય ને એક નામ જે રિટાયર થતું હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એ ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે હું ધારી લઉં ને પછી આમંત્રણ આપતા રામ તારું નામ છપાવું ને એવો મૂર્ખો નથી ભાઈ.
2: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લોજો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21મી પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું કેન્સલ કરાવી દે બસ ખાલી.
1: એટલે તારું ફિક્સ છે?
2: હા એટલે મને કઈ ખબર નહોતી.
1: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઈનલ કેવી રીતે?
2: હું તમને આજે બધું
1: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની. એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
2: કઈ નથી.
1: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
2: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો?
1: સીધી વાત છે. એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે એને માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
2: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસ થી તમારી પાસે પડ્યા છે.
1: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
2: અચ્છા એટલે હવે નહીં?
1: ના કારણ કે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
2: ના એટલે પપ્પા તમે જેને સમજતા નથી, તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની. બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. આઈ વુડ બી ધેર ઇન સમ અધર કેપેસિટી.
1: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે ની કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ પણ ફંક્શનમાં નહીં આવે?
2: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ. અને તો બી એ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો. તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલીસ્ટ કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવોઇડેબલ હશે તો ઉમરગામ જઈશ કારણ કે મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
1: અને આ એન્ડ છે.

0: એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય? એટલે પેલા તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો, લાકડાના બે દાદર ખડી ગયા હોય ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો, અડધો કલાક સંડાસની લાઇનમાં ઉભો રહેતો હતો અને પોણો કલાક પાણીની લાઇનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી, પછી એને બાળક આવ્યું એટલે એને વધારે મહેનત કરી, ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક દોઢ રૂમ ને ચોકડી વાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક એમબીએ થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
1: હવે હું જો
2: આ બેટા, હવે જાઓ પાણી પીન જા, પાણી પી. થઈ ગયું પેડિક્યોર, પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી થતું કઈ? હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું? અહીંજી નીચે જોવો છો ત્યાં જ જોઈ રાખો, કશું બોલતા નહીં, હું બોલું નહીં, સાંભળી લો. આ વિવેકેજી કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત. તમારી પીઠ પાછળ જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી વરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, એના કરતા 100 ગણો સારો. ની સમજ્યા વગર તમે પાછળ ને પાછળ પડ્યારો ને, તો કોક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમારે તમારા ફંક્શન નું લઈને બેઠા હતા, આ મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડ માથે રાખીને ફરી આખી સોસાયટીમાં? ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે, એને બીજે દી મળતું બીજે દી નો લઈ આવો. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગયું તો તૂટ્યો, એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ તો બાપાનું કે ઉતાવળ છે? અને આટલું ઓછું એમ તમે હદ તો ઈ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડી. તમે ઓળખો છે ને નિશાન, તેનો સ્કૂલનો ભાઈબંધ છે, વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે, જોવાનું કે નહીં?
0: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
2: લે આ પક્ષનું ખરું થઈ ગયું તમને, તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી, આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આપતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારી સાવરણી ફેરવવી પડે. હવે છેલ્લી વાત.
0: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
2: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યું ને વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી તેટલો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેટલું તૂટીને તમે વિવેકને એમબીએ કરાવ્યું, એનાથી તેટલું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જીયા બાકી રહી ગઈ છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગ્યો નાજે નાજે કાગળિયા જોઈ લ્યો, ને કાલે વિવેક સાથે જી વાત કરો ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા. અને લાવો હવે, પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું આજે જોઈ લ્યો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો, ચાલુ દિવસે શું તમારું ફટકેલું હોઈશ. અને આજે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
0: હા હા સાંભળો. હવે
2: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
3: પ્રવીણભાઈ તમે શું કરો છો? આ પાટલું છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનું તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને, ઈ તમને સોપતું નથી.
0: એ મૂર્ખી
2: તમે મૂર્ખા.
0: હવે તું મૂર્ખી, ઓલા પ્રવીણ દરજી ને શું કહી

0: વીતી તું, એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ કે મારું માપ લઈ લીધું, એમાં બહુ ના પાડી, પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે મને નીકળવા નતો દે તો માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર.
1: તમે દીધું માપ?
0: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. ભાઈ તને હસવું આવે ને, તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. એ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, એને મેં એમ કીધું કે મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લેશ. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું છે, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. એના દૂધ વાળા ને ધોબિયો ફોબિયો અમને જ કઈ ગણે જ નહીં, મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
1: એને કાપડ દઈ આવીશું બ્લેઝર નું.
0: એ બ્લેઝર વાળી આજો આ સિક્વેરામાં ફાઇનલ ઓર્ડર દઈ આવ્યો. જો
1: તમે ટાઉન માં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
0: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને, તો મને એમ કે કામ પતે એમ ભાનું.
1: કા ન્યાથી પછી મારે વડાપાઉં ખાવા નતું જવાનું?
0: તું વિષય નો બદલો, તું કાપડ કેમ લઈ આવી? અને એ ઓલા પ્રવીણ યા દરજી ને આપ્યું, બાળકોની ચડ્ડીઓ સીવે.
1: આઈ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનોના ચણિયા ચોળીએ સીવે, ને ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને, એટલો સફારી જાવડે.
0: મારા ફંક્શન માં હું સિકવેરા નો સફારી પહેરવાનો છું?
1: આઈ તો મને ખબર, ઓલા સાથે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શન માં.
0: હે તને બોલવાનું કઈ ભાન પડક નહીં, હા વલગર જેવું બોલે, નોનસેન્સ સારી.
1: અને આટલું બધું ફોર્મ માં શું આવી ગયા? હજી મહિનો બાકી છે, બતાવત ખરા શું લાવ્યા?
0: એ બતાવું છું એમ, તરાપ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને 4 જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનું કેટલા બધા વખતે, એક આ દાઢી નું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉં ખા.
1: હા લઈ આવ્યા, પાછા બોલતા નથી હું ક્યારના.
0: હું શું કઉ ભાનું, કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે.
1: તે
0: ના એટલે વિવેકે કઈ કીધું 21મી નું? એ બીજું કઈ નઈ, આવવાનું હોય તો કપડા ન ખાવતા ફાવે આપણને એમ.
1: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
0: અરે જૂતા એ બધા કાણા પડી ગયા, જૂતા
1: જૂતા ઈ જ લાવે, આપણને માપે નો ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા. કે
0: 10 નંબર છે એનો, બુટ નો 10 નંબર છે.
1: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને, એનો જવાબ દો. વિવેક છે, મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
0: હું કઈ મૂડ નથી બગાડતો, તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, ની તો હજી આવ્યો નથી 2 દિવસથી.
1: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે, ને અમે વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
0: હા તો આજે રવિવાર તો છે,
1: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ના એ દાળ ઢોકળી બનાવી છે ને, પપ્પા ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી, કઈ નહીં તું આવી તો જાતર.
0: શું થયું? અરે બોલ ને શું થયું?
1: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાન ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે એને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: मम्मी तू बाहर आओ, मम्मी तू बाहर आओ, मम्मी तू क्या हम करे जी यार, मम्मी हमें मनाते सहन नहीं तो मम्मी मम्मी मम्मी प्लीज मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स।
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हमें मनाती सहन नहीं तो तुम्हें केम पाछड़ पड़या जो मारी अपने एक बार बात थी अपने बीजी बार बात थी वच्चे 15 दिवस थई गया बधु इम्पोसिबल थई गयो એટલે મને લાગ્યું કે આ માથાકૂટ મારે ઘરમાં નથી જોઈતી મેં શાંતિ થી જઈને ના પાડી દીધી બે દિવસ રિલેક્સ થઈ આવ્યો અને આજે એ વાતને સહેજ પણ મગજમાં રાખ્યા વગર અહીંયા આવ્યો તો હવે તમે કેમ પકડી રાખો છો એ વાતને This is exactly what I wanted to avoid. મારે ઘરમાં શાંતિ જોઈતી હતી બસ
1: વિવેક ગણાત્રા તમને શાંતિનો પુરસ્કાર આપવો જોઈએ કારણ કે તે એકદમ શાંતિથી એક બાપને નાલાયક નપાવટ ને નકામો સાબિત કરી દીધો
0: શું સાબિત કર્યું છે મેં
1: અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે મને નથી સમજાતું આ બધું
1: ના સમજાતો હોય તો સમજી લે આ જો આ કાગળિયા ને આ ચેકબુક ને આ કાગળિયા મેં ક્યારે જોયા ખબર તને અરુણ ગણાત્રો તો વિલન હતો વિવેક નો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું બોલતા તને બધા બોલ વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન
0: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ ફોર્મ્યુલા વન બૂઝ એન્ડ ગર્લ્સ

0: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો.
1: તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને, એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા. અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે, મને નહીં. પણ મને તમારી પહેલી વાત તો જવાબ આપવા દો. તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં. આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ, એ બધા કોમ્પ્લેક્સ તમારા છે, મારા નહીં. હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, હું એની બાજુમાં જ બેઠેલો. એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ, સેજ સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો. નિશાંતનો જ વાંક હતો, તો બીને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો જો જો બુઢો જો કેવી ફાટી ગઈ એની. એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો. મેં કીધું બાસ્ટર્ડ, તારોનો વિસ્કી ઓકાવું ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું. એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું. પપ્પા મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે. એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ન હોઈ શકે. હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે. એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો. એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ. હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું. ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો તલે ગયા. પપ્પા હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
0: સર લાવ હું તને ચેક પર સહી કરી આપું. લાવ.
1: કઈ સાઈન પપ્પા? સાઈનની વાત પતી ગઈ છે. અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાઈ તમને? કરું છું પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે. મને એનું મનમાં કશું જ નથી. ઇટ્સ ઓકે.
0: ઇટ્સ નોટ ઓકે. વોટ? પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન નથી જોઈતું. હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ ધેટ. હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી.
0: એટલે
1: એટલે કઈ નહીં.
0: ના બોલ. એટલે શું?
1: એટલે એમ કે 5000 વાર તમારા મોઢે સાવરકુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં. વોટ ઇઝ ધેટ? આ ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ક્રાઈંગ ફાધર. પપ્પા મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં.
0: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રાન્ડ ફાધર. નાવ એ આય મરી ગયા. બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાઠા થાય ને પછી પરવું પડે એમાં. એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાઠા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 નું એલાર્મ મૂકતો ને એમના ચાઠા સાફ કરીને 6:20 ની ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ દેટ ઇઝ નોટ ઓલ. એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા, તો એ મોઢે રૂમાલ નતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ ફૂલ ઓફ પ્રાઇડ ફોર હિઝ સન. ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ફોર યોર લેટ ગ્રાન્ડ ફાધર. સમજો.
1: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડસોર થાય, એમાં પરવું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો. તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર્સ સાફ કરું કે ના કરું?
0: આઈ ડોન્ટ નો.
1: પ્લીઝ પપ્પા આન્સર મી.
0: આઈ વોન્ટ આન્સર એનીથિંગ. તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ
0: ધેટ. આઈ વિલ ડુ.
1: પપ્પા ડોન્ટ ડુ.
0: આઈ વિલ ડુ.
1: પપ્પા ડોન્ટ. મમ્મી મારે આ ઘર છોડવું પડશે. મમ્મી આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું. કારણ કે આમ એકવાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી હું જાઉં.
2: પાણી પીને જા. એ આ ડબલું જોડી દો.

આમ કેટલી પતિવ્રતા! તો આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટીઓ તોડી રાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે ભૂંડણી ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય ભૂંડણી, ને નીકળી જાય ને તો દીકરો સમજણો થઈ ગયો હોય.

0: બાઈનું ખુલ્લું હોય ને તો બંને ન્યાઉથી બેલ ન મારવી. કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બને ત્યાં સુધી બારણું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય છે. કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂકું પેડી ક્યોરનું અંદર રસોડામાં, તમને મા ફકા એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂકું છે, જે કરવાનું એ કરજે.
0: એ ફોન ઉપાડો.
1: પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર સાડા સાતે ફોન, એનો નહીં હોય, ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા? તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી ખારું. તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધાર ગંધાએ. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, ન કરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે. લાઈક ઇન એસી ઓર સમથિંગ?
0: તું કેમ આમ બોલે છે?
1: બોલતો નથી પપ્પા, વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: કેવી રીતે? એટલે તારી માને શાંતિ.
1: અચ્છા, માને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો.
1: જો પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે હું તો ખાલી તને એની હાલત
1: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો, પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડૉક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું. મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મેં બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો હતો. ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પલડે ને તો અમે સવારે 7 વાગ્યા પછી તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માં ને તમારા હાથના ધક્કા નાખો. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર, જાઉં છું
0: પાણી પીને.

હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જે કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરું.

0: એ મારો ને એમનો અમારા બેનો જી સંબંધ છે ને ખાલી જલારામ બાપા જ જાણે છે, ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે એમાં કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે, તો અહીંથી જતો રહ્યો ને એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું, હું છે ને બધું જોઈ શકું પણ સવારમાં જે એમનું મોઢું હતું ને એવું મોઢું નથી જોઈ શકતી એમનું, બસ એટલું કહેવા ફોન કર્યો હતો. ના એ બીજી બધી વાતો પછી કરીશું શાંતિથી, તો તબિયત સાચવજે, જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ એટલે.
0: આ તો પડી ગઈ છે તો રહેવા દો હવે, ને ઈ તો લેદી મગજ ફટકી ગયું તું, બોલાઈ ગયું તું મારાથી એવું. બાકી તમારે છે ને બેલ મારવી જ, હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા, અને મને ખબર જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવ્યું, ફટાફટ હાથ ધોઈ લ્યો, ધોઈ લ્યો હાથ, ને આમ જુઓ તો જ હું છે ને આમ ઓકે થઈ ગઈ, જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આ માફ કર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખ્યા, આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ. અને મેં છે નક્કી કર્યું, તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દીમાં ફરવા ઉપડી જાય, હવા ફેર, બધા કુલુ ને મનાલી જાય ને આપણે સાવર ને કુંટલા. શું કયો તમે, બોલતા કા નથી તમે, આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય, કઈક તો બોલો.
1: એ તો ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધારે નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરે મરચા એવા હાઈ ક્લાસ સાંત ને તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ
1: તું હાવ ડોબા જેવી. તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ,
1: એટલે પણ ફરિયાદ કરે ને ખમણ તો તું જો ડલ્લો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફીલિંગ આવે.
0: શું ડલ્લો પીલો,

हाँ जी, हाँ जी मेहता साहब, नहीं थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो हवे મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો ને, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે, થેન્ક યુ સર, થેન્ક યુ. યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ. ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ

0: પાનું ઘણા ત્રા ના આપણો સફારી.
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ.
0: હવે કઈ ન થાય બાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે. આપણી એક તારીખ હતી એ જતી રહી. પણ શું કે જો, અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે. તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી. વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. તો 9મા ધોરણના અમારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો.

0: ગેસ તો અહીં હાજર જ છે. તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી. વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે. મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા. તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે. આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી. એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી. મેં કહ્યું, સાહેબ, ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે. હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં. એટલે સાહેબ, અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો. એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જીદ્દી નહીં. એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી. ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું, પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો. હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને, ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ. હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું, હું આમ નવું થાકવા માંડ્યો હતો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને તેના હાથમાં બોલ હતો, એને મારી બાજુ ફેંક્યો, મને કીધું, પપ્પા કેચ. હવે હું બહુ થાકી ગયો હતો, એમાં મારા ચશ્મા પડી ગયા, એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો. આમી સમજણો થયો ને ત્યારથી એક જ વાર આડ્યો છું, એટલે ગાલ. પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી. હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે જ લાવો હતો. 15-20 દિવસથી હું લાવતો નહોતો, પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ. એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને, એની બાજુ ફેંકીને મારે કેવું તું, ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા, પણ કેવું થાય, એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો. એ તો રડતો રડતો સુઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ એ ક્યારે એ સુઈ ગયો. પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ, આજે આપણે વાત નથી કરી શકતા ને, એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને, એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું, પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમ નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય. એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને, આપણે ગમે એટલું રીબાતા હોય ને, તો મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી મા નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કહેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ. એટલે કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને, તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને, પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને, જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કરી લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો, આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી, તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને, તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએસ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, હવે સમય છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગતને માણવાનો. સંભળાવીએ તેમાં આપને મુકેશના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો.

ગીત સાથે જે શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમો માણવાનો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ આપ શાસ્ત્ર સંગીતમાં શહેનાઈ વાદન માણી શકશો અલી અહમદ હુસેન પાસેથી, રાગ કલાવતી, તથા વૈવિધ્યસભર કાર્યક્રમોના અંતે આપ સોનુ નિગમના સ્વરમાં ગેરફિલ્મી હિન્દી ગીતો આપ માણી શકશો. તો શરૂ કરીએ વૈવિધ્યસભર કાર્યક્રમો. સૌપ્રથમ આપને સંભળાવીએ ગુજરાતી સુગમ સંગીત.

આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીડીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં ગુજરાતી સુગમ સંગીત પછી હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીતમાં આજે આપ માણી શકશો શહનાઈ વાદન અલી અહમદ હુસેન પાસેથી રાગ કલાવતી.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, વિવિધ સભર કાર્યક્રમોના અંતે હવે પ્રસ્તુત છે સોનુ નિગમના સ્વરમાં હિન્દી ગેરફિલ્મી ગીતો.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં જ સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિમય ભજનો.